નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે જ્યેષ્ઠવદની તિથિ 9, વિક્રમ સંવત 2082, તદનુસાર તારીખ 9 જુલાઈ 2026 અને ગુરુવાર. અત્યારે સવારના 5:57 થઈ છે. અમારી આજની પ્રસારણ યાત્રામાં આપ સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે. આપનો દિન મંગલમય રહે તેવી શુભકામના સાથે પ્રસારણની શરૂઆતમાં સાંભળીએ મંગલ સ્વર.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. રચના લાલ સાહેબની, કલાકાર લલિતા કોડાત્રા.

આકાશવાણીમાં રાજકોટ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા હતા ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર થોડી જ વારમાં સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન.

0: આકાશવાણીનો રાજકોટ કેન્દ્ર છે. આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. હવે રજૂ કરીએ છીએ કૃષિ માહિતી. આજનો વિષય છે ભૂગર્ભ જળ રિચાર્જના ફાયદા. રજૂઆત કાનન છાયા.
1: વહેલી સવારના રામ રામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરીએ ભૂગર્ભ જળ રિચાર્જના ફાયદા વિશે. સાવ સાદી ભાષામાં રિચાર્જને સમજીએ તો વરસાદનું પાણી ભૂગર્ભમાં ઉતારવું તે. પરંતુ આ રિચાર્જ થયેલું પાણી જો ભૂગર્ભ જળ સાથે જોડાય તો જ ભૂગર્ભ જળ રિચાર્જ કહેવાય. ભૂગર્ભ જળ રિચાર્જ બે રીતે થાય છે. કુદરતી ભૂગર્ભ જળ રિચાર્જ એટલે કે જેમાં વરસાદનું પાણી સીધું જમીનમાં ઉતરવાની પ્રક્રિયા થાય છે. જ્યારે બીજી રીત છે કૃત્રિમ ભૂગર્ભ જળ રિચાર્જ. તેમાં ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરવા કુદરતી રિચાર્જ દર કરતાં વધારે દરે ભૂગર્ભ જળ સ્તરને રિચાર્જ કરવાની પ્રક્રિયા કરવામાં આવે છે. હવે જો ભૂગર્ભ જળ રિચાર્જના મહત્વની વાત કરીએ તો દિન પ્રતિદિન ભૂગર્ભ જળની માંગ વધતી જાય છે. લોકો ભૂગર્ભ જળ ખૂબ જ મોટા પ્રમાણમાં ભૂગર્ભમાંથી ખેંચી રહ્યા છે. પરિણામે ભૂગર્ભ જળ ખૂબ જ ઊંડા જતા રહ્યા છે. આથી પંપિંગનો ખર્ચ પણ વધતો જાય છે અને ભૂગર્ભ જળની ગુણવત્તા ઘટતી જાય છે. એટલે

0: ભૂગર્ભ જળ રિચાર્જ ખૂબ જરૂરી બન્યું છે અને ખૂબ જ મહત્વનું બન્યું છે. ભૂગર્ભ જળ રિચાર્જ કરવાની વિવિધ પદ્ધતિઓની એક પછી એક વાત કરીએ તો પહેલી પદ્ધતિ છે રિચાર્જ બેઝિન, એટલે નીચાણવાળી ખરાબાની જમીનની બાજુઓ માટીના પાળાથી બાંધી અને વધારાના પાણી નિકાલને પાકો કાઢ્યો મૂકી બનાવવામાં આવે છે. બીજી રીત છે ચેક ડેમ, જેમાં નદી નાળાના સાંકડા ગાળાની આડે પાકો બંધ બાંધવામાં આવે છે. એ ઉપરાંતની ત્રીજી રીત છે ખેત તલાવડી, જેમાં ખેતરમાં ખોદકામ કરી અને નીચાણવાળા વિસ્તારમાં તે તલાવડી બનાવવામાં આવે છે. આ ઉપરાંત શાફ્ટ પણ એક પદ્ધતિ છે. પાણીના સંગ્રહસ્થાન વિસ્તારના તળિયે ચીકણી માટી હોય તો જે રિચાર્જના વેગને ધીમો પાડે છે તેને વધારવા માટે પાણીના સંગ્રહસ્થાનના તળિયે મોટા વ્યાસનો બોર કરી ફરી પથ્થરથી ભરવાથી પાણી ખૂબ જ મોટા પ્રમાણમાં રિચાર્જ થાય છે, જેને શાફ્ટ કહેવાય છે. અને એક પદ્ધતિ છે ઊંડા ભૂગર્ભ જળ સંચય. આ પદ્ધતિમાં વરસાદી પાણીને રેતીના ફિલ્ટરથી ફિલ્ટર કરી બોર કે કૂવામાં ઉતારવામાં આવે છે. હવે ભૂગર્ભ જળ રિચાર્જથી કયા કયા ફાયદાઓ થાય છે તેની વાત કરીએ તો એક તો પાણીનું સ્તર તે જાળવી રાખે છે. સતત ભૂગર્ભ જળનું સેવન થવાના કારણે પાણીનું સ્તર નીચે જતું જાય છે. રિચાર્જ થવાથી જમીનમાં પાણી ફરીથી ભરાય છે અને જમીન નીચેના જળ સ્તરની ક્ષમતા જળવાઈ રહે છે. કુવા, હેન્ડપંપ અને બોરવેલમાં લાંબા સમય સુધી પાણી મળી રહે છે, એટલે પીવાના પાણીની સુલભતા વધે છે. ખારાશવાળા પ્રદેશોમાં તાજા પાણીના રિચાર્જથી જમીન અને પાણીની ગુણવત્તામાં સુધારો થાય છે, એટલે કે ખારાશ અને પ્રદૂષણ ઘટે છે. આ ઉપરાંત વધુ વિસ્તારમાં ખેતી પાકો પણ લઈ શકાય છે. ભૂગર્ભ જળ ફરીથી ભરાતા નાના મોટા તળાવ, નદીઓ અને જળાશયોમાં પાણીની સપ્લાય ચાલુ રહે છે. ચોમાસા પછી પણ નદી અને તળાવોમાં પાણી મળતું રહે છે, એટલે કે એ કુદરતી જળાશયો અને નદીઓને જીવંત રાખે છે. કૃષિ અને ઉદ્યોગ માટે સતત પાણી મળી રહે છે, જેથી પાકની ઉપજમાં વધારો થાય છે અને ઉદ્યોગો માટે પાણી સરળતાથી મળી રહે એટલે કાર્યક્ષમ રીતે તે ચાલે છે. ભૂગર્ભ જળ ઓછું થતાં જમીન નીચે બેસી જવાની સંભાવના વધે છે. ભૂગર્ભ જળ રિચાર્જથી જમીનની સ્થિરતામાં સુધારો થાય છે, એટલે કે એ ધરતીના ધસારાને રોકે છે. તો આજે કૃષિ માહિતીમાં વાત કરી ભૂગર્ભ જળ રિચાર્જના ફાયદાઓ વિશે. ફરી મળીશું, ત્યાં સુધી સૌને રામ રામ.
1: કૃષિ માહિતી અંતર્ગત હમણાં આપ સાંભળી રહ્યા હતા ભૂગર્ભ જળ રિચાર્જના ફાયદા વિશે માહિતી. રજૂઆત કરી રહ્યા હતા કાનન છાયા. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સવારના 6:50 થઈ છે. આપને જણાવી દઈએ અમારા આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ.

થોડી જ વારમાં એટલે કે 7:20 પ્રસારિત થશે ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 સ્વરકાર ઉપેન્દ્ર ત્રિવેદીનું સુગમ સંગીત. પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટનો સમય રહેશે 7:55. આજનો વિષય છે ભૂસ્તરનું વૈવિધ્ય. રજૂઆત આનલ મંકોડી. 8:30 ભજનોની દૈનિક શ્રેણી નીરખને ગગનમાં. આજના કલાકાર છે યોગેશ પુરી ગોસ્વામી. 8:50 હિન્દી કાર્યક્રમ અંતર્ગત મીરા કી કૃષ્ણ ભક્તિ. આ વિષય પર ડોક્ટર યશોધરા શૈલેષ મહેતાનો વાર્તાલાપ.

સવારના 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધીના અમારા પ્રસારણો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું, જે અંતર્ગત 11 વાગ્યે ન્યૂઝ હેડલાઇન સાથે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. આ કાર્યક્રમમાં આજે રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે, જે અંતર્ગત આજે સાંભળશો મારી અગાસી મારી વાડી, આ વિષય પર નવનીતભાઈ અગ્રાવતની મુલાકાત, નિર્માણ અટલ શર્મા. બપોરે 1:10 સુગમ સંગીત, 1:30 જય ભારતી અને 2:40 ગુજરાતી ગેર ફિલ્મી ગીતો પ્રસારિત થશે.

અમારી સાયંકાલીન સભાની શરૂઆતમાં સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમો 5:10. 6 વાગ્યે હેમા દેસાઈના કંઠે સુગમ સંગીત રજૂ થશે. 6:30 વાગ્યે યુવા મિત્રો માટે યુવાણી અને 7:22 ખેડૂત મિત્રો માટે ગામનો ચોરો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. 8 વાગ્યે સાંભળશો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા. 9:15 સ્પોટલાઇટ અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે.

રાત્રિના 9:30 વાગ્યાથી સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમો, જે અંતર્ગત 9:30 વાગ્યે આજ કે ફનકાર, 10 વાગ્યે છાયા ગીત અને 10:30 એ

આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં એટલે કે બરાબર 6:55 મિનિટે સંસ્કૃતના સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલ બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઈવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. નાયબ મુખ્યમંત્રીએ આગામી રથયાત્રાની સલામતીની સમીક્ષા કરી. અમરેલીમાં સિંહના વધુ એક હુમલામાં યુવકનું મોત અને બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. રાજ્યની પ્રવર્તમાન વરસાદી પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે. સુરતમાં પડેલા અતિભારે વરસાદને કારણે શહેર પૂરગ્રસ્ત બન્યું છે. તંત્રની કામગીરીની જાત માહિતી મેળવવા માટે તેમજ બચાવ અને રાહત કામગીરીનું નિરીક્ષણ કરવા મુખ્યમંત્રી વરસાદગ્રસ્ત સુરત અને વલસાડની મુલાકાતે જશે. તેઓ અસરગ્રસ્ત લોકોને પણ મળશે અને સ્થિતિનો ચિતાર મેળવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના તમામ વરસાદગ્રસ્ત વિસ્તારોમાં જે તે જિલ્લાના સ્થાનિક

0: મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ કર્યો છે. વહીવટીતંત્રની સજ્જતા અને આપત્તિ વ્યવસ્થાપનની તૈયારીઓની વ્યક્તિગત સ્તરે સમીક્ષા કરવા માટે પણ મંત્રીઓને ખાસ સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે રાજ્યમાં વરસાદનું જોર ઘટવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી 5 દિવસ દરમિયાન વરસાદનું પ્રમાણ ઘટશે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
1: ડે 3 से कोई भारी बारिश की संभावना नहीं है. डे 3 से डे 7 कुछ स्थानों पर हल्की से मध्यम बारिश हो सकती है अगले 7 दिन तक. फिशरमैन की बात करें तो अभी जो ये विंड्स हैं साउथ गुजरात कोस्ट में वाली वेदर की वजह से स्ट्रॉन्ग विंड्स रहेंगी अगले 5 दिन तक. जिसकी स्पीड रहेगी 45 से 55 किलोमीटर पर आवर. और सौराष्ट्र कच्छ में भी स्ट्रॉन्ग रट है जो नॉर्थ गुजरात के कोस्ट के हैं जो हमारा, उसमें भी 45 से 55 किलोमीटर प्रति घंटा की उम्मीद कर सकते हैं अगले 5 दिन.
0: રાજ્યમાં ધીમે ધીમે વરસાદનું જોર ઘટી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વલસાડ જિલ્લાના નાના પોંઢામાં 1.5 ઇંચ અને કપરાડામાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો હતો. પર્યાવરણ અનુકૂળ પરિવહનને વેગ આપવાના ઉદ્દેશથી રાજ્યમાં એક સુદ્રઢ અને સર્વગ્રાહી ઇવી ચાર્જિંગ સ્ટેશન અંગેની નીતિ તૈયાર કરવામાં આવશે. આ નીતિ તૈયાર કરવા માટે સંબંધિત અધિકારીઓને મુખ્યમંત્રીએ સૂચના આપી છે. રાજ્ય મંત્રીમંડળની બેઠક દરમિયાન તંત્રને સૂચના આપવામાં આવી છે. આ પોલિસી આવનારા સમયમાં રાજ્યમાં ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સના વપરાશને વધુ સરળ અને વ્યાપક બનાવશે તેમ સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું.
2: ઇવી ચાર્જિંગ સ્ટેશનો એના માટેની પણ ઝડપથી પોલિસી બનાવીને રાજ્યના ઇવીના જે વાહનો ધરાવે છે એમને મુશ્કેલી ન પડે એના માટેની પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ ચીફ સેક્રેટરીને એક સ્પેશિયલ ઇવી ચાર્જિંગ પોલિસી પણ બનાવવા માટેની સૂચના આપી છે. ભવિષ્યમાં એ પણ રાજ્યની જનતા માટે પોલિસીના મારફત લોકોને લાભ મળશે.
0: હવેથી રાજ્યના તમામ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર્સના મેદાનો સ્પર્ધાત્મક પરીક્ષાઓની શારીરિક કસોટીની તૈયારી કરતા ઉમેદવારો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે તેમ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા વધુ 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને પોલીસ દળમાં નિમણૂક પત્રો એનાયત કરવાના ગાંધીનગર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ પોતાના સંબોધનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વર્ષ 2033 સુધીમાં પોલીસ વિભાગમાં 50,000 નવી ભરતી કરાશે.
3: વર્ષે રાજ્યના ગૃહ મંત્રાલય દ્વારા એક ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો કે રાજ્યના તમામ પોલીસ હેડક્વાર્ટરોના ગ્રાઉન્ડ એ રાજ્યના તમામ નાગરિકો જે કોઈ પોલીસ ભરતીમાં ભાગ લેવાના હોય તે લોકોને ટ્રેનિંગ માટે ખુલ્લા મૂકવામાં આવે. એની સાથે સાથે મોટા ભાગના જિલ્લાઓએ આ વખતે આપણે કોઈ બી પ્રાઇવેટ ટ્યુશન ક્લાસીસ ના લેવા પડે તે માટે અનેક પોલીસ અધિકારીઓને બી ટ્રેનિંગમાં જોડ્યા.
0: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થા અને તૈયારીઓની સમીક્ષા કરી. રાજ્ય પોલીસ વડા જીએસ મલિક, અમદાવાદ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા પોલીસ વિભાગના અધિકારીઓ સાથે ગત મોડી સાંજે ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી હતી. રથયાત્રાના રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા, ટ્રાફિકનું સુચારૂ સંચાલન કરવા તેમજ ઇમરજન્સી સેવાઓ સુદ્રઢ કરવા અંગે તેમણે જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા હતા. આ વર્ષે રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમવાર રૂટ પર જોડાનાર હાથીઓની સુરક્ષા અને લાઇવ લોકેશન મોનિટર તેમજ ગજરક્ષક સ્માર્ટ ટ્રેકિંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત યાત્રામાં જોડાનાર તમામ ટ્રક અને અખાડાના સંચાલકોના આધાર આધારિત વેરીફિકેશન માટે પ્રતિરક્ષા એપ્લિકેશનનો ઉપયોગ કરાશે તેમજ શંકાસ્પદ તત્વો પર બાજ નજર રાખવા માટે પિનાક સોફ્ટવેર સંચાલિત એઆઈ ફેસ રેકગ્નિશન, આકાશી સુરક્ષા માટે એન્ટી ડ્રોન ગન તથા ઝામર ટીમ અને સમગ્ર રૂટ પર હજારો સીસીટીવી કેમેરાના નેટવર્ક દ્વારા લાઇવ સર્વેલન્સની આધુનિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 6 ગેરકાયદે હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. રથયાત્રા અગાઉ આ આરોપી પાસેથી 6 જેટલા તમંચા અને 21 જેટલા જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે તેમ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે જણાવ્યું હતું.
4: 6 દેશી બનાવટ કે હથિયાર ઓર 21 લાઇવ કાર્ટ્રિજ મિલે હૈ. ઉસકે અલાવા કી જો પ્રાથમિક પૂછતાછ કી ગઈ ઓર ઉસકા જો ક્રિમિનલ એન્ટરટેનમેન્ટ જબ ચેક કિયા ગયા તો ઉસકે ખિલાફ અમદાવાદ ગ્રામ્ય ઓર મહેસાણા ડિસ્ટ્રિક્ટ મે કાફી સીરિયસ ઓફેન્સિસ રજિસ્ટર્ડ હૈ જિસમે અટેમ્પ્ટ ટુ મર્ડર ઓર ઇલીગલ આર્મ્સ રખને કે 3 અલગ અલગ કેસ હૈ. એસે કુલ મિલા કે 10 કેસ ઉસકે ખિલાફ રજિસ્ટર્ડ હૈ. ફિલહાલ અભી કો અભી પોલીસ કસ્ટડી રિમાન્ડ કે લિયે ઓનરેબલ કોર્ટ કે સમક્ષ પેશ કિયા જાયેગા ઓર બાકી આગે કી તફ્તીશ જારી રહેગી.
5: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ

0: newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_AB18 ની ફોલો કરશો. અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના અંટાળીયા ગામ નજીક રેવન્યુ રિઝર્વ ફોરેસ્ટની બોર્ડર વિસ્તારમાં સિંહના હુમલામાં યુવકનું મોત થયું છે. પ્રાથમિક માહિતી મુજબ સિંહ સિંહણના મેટિંગ પીરિયડ દરમિયાન કેટલાક યુવકો સિંહ દર્શન માટે ગયા હતા. દરમિયાન સિંહોએ અચાનક હુમલો કરતા યુવકને દૂર સુધી ખેંચી લઈ જતા તેનું મોત થયું હતું. વન વિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે હુમલા બાદ સિંહો અત્યંત આક્રમક સ્થિતિમાં હોવાથી તેઓ મૃતકને મૃતદેહ છોડવા તૈયાર ન હતા. ત્યારબાદ વન વિભાગે સરકારી વાહનોના કાફલા સાથે અંદર પ્રવેશ કરી ભારે જહેમત બાદ મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. રાજ્યભરમાં થઈ રહેલા વરસાદને પગલે મુસાફરોની સુરક્ષા માટે જીએસઆરટીસી દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જીપીસી ટેકનોલોજીની મદદથી તમામ બસોના લોકેશન પર નજર રાખવામાં આવી રહ્યું હોવાનું જીએસઆરટીસીના પીઆરઓ શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું.
1: નિગમની મધ્યસ્થ કચેરી ખાતે 24/7 એક કંટ્રોલ રૂમનું આયોજન કરવામાં આવેલું છે અને તેના પરથી સતત મોનિટરિંગ થવા પામેલ છે. નિગમ દ્વારા ચોમાસાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને અગાઉથી બ્લેક સ્પોટ નક્કી કરી દેવામાં આવેલા છે અને જો કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ લાગતી હોય તો ત્યાં સંચાલન ન કરવા માટેની સૂચનાઓ બી આપેલી છે. 23 રૂટ અને 71 ટ્રીપો કંટ્રોલ કરવામાં આવી છે, જેમાં મુખ્યત્વે અમરેલી, નર્મદા, ભાવનગર, કચ્છ, સુરત અને જૂનાગઢનો સમાવેશ થાય છે.
0: ટેલિકોમને લગતા સાયબર ગુનાઓ અને ડિજિટલ નાણાકીય છેતરપિંડીઓને રોકવા દૂરસંચાર વિભાગે ભારતીય રિઝર્વ બેંક પ્રાદેશિક કાર્યાલય અમદાવાદ સાથે સંકલન બેઠક યોજી હતી. આ બેઠકમાં રાજ્ય અને દાદરા નગર હવેલી તથા દમણ અને દીવના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ડીઆઈપી પોર્ટલ પર બેન્કોને જોડવાની હાલની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી. માહિતીની આપલે મજબૂત કરવા, સંસ્થાઓ વચ્ચેનું સંકલન સુધારવા અને ટેલિકોમ સંચાલિત નાણાકીય છેતરપિંડીઓ સામે ઝડપી કાર્યવાહી મજબૂત કરવા દૂરસંચાર વિભાગે આરબીઆઈને બાકીની બેન્કોને ઝડપથી જોડાવા સુવિધા આપવા અપીલ કરી છે. કચ્છમાં વહીવટીતંત્રે 154 ગેરકાયદેસર દબાણો દૂર કરી 17,86,00,000થી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી હતી, જેમાં 154 દબાણોમાં 40 ધાર્મિક, 91 વાણિજ્યિક અને 23 અન્ય પ્રકારના દબાણોનો સમાવેશ કરાયો છે. સૌથી વધુ ભુજ તાલુકામાં દબાણો દૂર કરાયા હતા. પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડે વીજ ચોરી વિરુદ્ધ મેગા ડ્રાઈવ હાથ ધરી છે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની 33 સંયુક્ત ટીમોએ પોલીસ બંદોબસ્ત સાથે 900થી વધુ વીજ કનેક્શનની તપાસ કરી હતી. તપાસ દરમિયાન 45 જેટલા વીજ જોડાણોમાં વીજ ચોરી ઝડપાઈ છે. પ્રાથમિક અંદાજ મુજબ 50 લાખ રૂપિયાથી વધુની વીજ ચોરી સામે આવી છે. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0થી પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. અંતિમ મેચ શનિવારે સાઉથહેમ્પ્ટન ખાતે રમાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલ બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. નાયબ મુખ્યમંત્રીએ આગામી રથયાત્રાની સલામતીની સમીક્ષા કરી. અમરેલીમાં સિંહના વધુ એક હુમલામાં યુવકનું મોત. અને બ્રિસ્ટલમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આ છે આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. સમય થયો છે ફિલ્મી ભક્તિ સંગીતનું. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ ફિલ્મ તેરે નામમાં અલકા યાજ્ઞિકનો સ્વર, હિમેશ રેશમિયાનું સંગીત અને સમીરના શબ્દો.

ફિલ્મી ભક્તિ સંગીતમાં હવે સાંભળીએ ઉદિત નારાયણનો સ્વર અને મનોજ મુંતશીરના શબ્દો. ફિલ્મનું નામ છે ઇસી લાઈફ મેં.

ફિલ્મી ભક્તિ સંગીતના કાર્યક્રમમાં અંતમાં આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સુબહમાં લતા મંગેશકર અને સાથીઓનો સ્વર. આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે અને રજૂ કરીએ છીએ સંગીત કાર્યક્રમમાં સ્વરકાર ઉપેન્દ્ર ત્રિવેદીનું સુગમ સંગીત.

સુગમ સંગીતમાં શરૂઆતમાં આપ સાંભળી રહ્યા હતા કવિ મીન પિયાસીની રચના ઉપેન્દ્ર ત્રિવેદી અને સમૂહ સ્વરમાં. હવે સાંભળીએ મનુભાઈ ત્રિવેદીની રચના.

આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. આપ માણી રહ્યા હતા સુગમ સંગીત. આજે આપે સાંભળી સ્વરકાર ઉપેન્દ્ર ત્રિવેદી સાથેની કેટલીક રચનાઓ. થોડી જ વારમાં એટલે કે બરાબર 7:45 આપ સાંભળશો અમદાવાદથી પ્રસારિત થતા ગુજરાતી સમાચાર. જોડાયેલા રહો આકાશવાણી રાજકોટ સાથે.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝે બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMF ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. અને ભારતના અર્પણ પાપકરે વિમ્બલ્ડન જુનિયર્સ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમ દરમિયાન બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનમાં કહ્યું, આજે વિશ્વ અનિશ્ચિતતા, પુરવઠા શૃંખલામાં વિક્ષેપો અને ઉર્જા સંકટના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે ત્યારે બંને દેશો માટે વિશ્વસનીય ભાગીદારો તરીકે સાથે આગળ વધવું સ્વાભાવિક અને જરૂરી છે. તેમણે કહ્યું, આ સંવાદ નવા વિચારોને આગળ ધપાવશે.
1: लोकतांत्रिक मूल्यों और इंडो पैसिफिक साझा विजन के आधार पर हमारे बीच गहरा स्ट्रेटेजिक कन्वर्जेंस बना है. हम अपनी बिजनेस पार्टनरशिप को नई ऊंचाइयों पर ले जाने के लिए प्रतिबद्ध है. इस प्रयास में

0: વાયલ પરીક્ષા શહેર જાણવા સત્તાવાર વેબસાઇટ www.csirnet.nta.nic.in પર લોગઇન કરીને જોઈ શકે છે. અમેરિકા ઇરાન પર હવાઈ હુમલા ફરી શરૂ કર્યા છે. હોર્મુઝ સમુદ્ર ધુનીમાં વાણિજ્યિક જહાજો પર ઇરાનના હુમલા બાદ અમેરિકી સેનાએ ઇરાન પર ગઈકાલે હવાઈ હુમલા કર્યા. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે જો ઇરાન વધુ હુમલા કરશે તો અમેરિકા વધુ મજબૂતી લશ્કરી કાર્યવાહી કરશે. ઇરાની મીડિયાએ ચાબહાર બંદર, અબ્બાસ અને બુશેહર સહિત દક્ષિણ કાંઠાના અનેક શહેરોમાં વિસ્ફોટોના અહેવાલ આપ્યા છે. દરમિયાન ભારતે બંને દેશોને સંઘર્ષના શાંતિપૂર્ણ અને કાયમી ઉકેલ માટે સંવાદ અને રાજદ્વારી માર્ગે પાછા ફરવા અપીલ કરી છે. ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર્સ 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે. આ સાથે અર્પણ છેલ્લા 36 વર્ષમાં છોકરાઓની ટેનિસ સ્પર્ધાની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. 18 વર્ષીય પાપપકરે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં જાપાનના રિયો તાબાબાને માત્ર 52 મિનિટમાં 6-2, 6-1થી હરાવ્યો હતો. આજે તેનો મુકાબલો સાંજે 5 વાગ્યે અમેરિકાના જોર્ડન લીનો સામે થશે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. તમિલનાડુના કન્યાકુમારીના 17 વર્ષીય અશ્વથ એ 2026 પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડ માસ્ટર સ્પર્ધામાં દેશના 98મા ગ્રાન્ડમાસ્ટર બનીને ઇતિહાસ રચ્યો. તેણે 9 રાઉન્ડમાંથી 7 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટ પૂર્ણ કરી. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોમાં પ્રથમ પાને ઇરાન અમેરિકા વચ્ચે ફરી શરૂ થયેલ હુમલાના તેમજ સુરતપુરમાં નુકસાનના સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, વિરામથી થાકેલા અમેરિકા ઇરાન ફરી યુદ્ધે ચડ્યા. સંદેશે લખ્યું, યુએસનો ઇરાન પર અત્યાર સુધીનો ભીષણ હુમલો. દિવ્યભાસ્કરે પાણીમાં ઘેરાયા સુરતના શ્વાસ. 10 લાખથી વધુ સાડીઓ, 3000 વાહનો ડૂબ્યા. ₹800 કરોડથી વધુ નુકસાન. આ સમાચાર તસવીર સાથે છાપ્યા છે. અને સ્થાનિક સમાચારોમાં અમરેલીમાં સિંહના હુમલામાં યુવકના મોતના સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: ભારત ઓસ્ટ્રેલિયા સીઇઓ ફોરમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે બંને દેશોના ઉદ્યોગ ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રી આજે મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય મુદ્દે ચર્ચા કરશે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ IMFનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. અને ભારતના અર્ણવ પાપપકરે વિમ્બલ્ડન જુનિયર 2026ની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીમાં રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટ. આજનો વિષય છે ભૂસ્તરનું વૈવિધ્ય. રજૂઆત આનલ મંકોડી.

પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે વાત કરીએ ખડકો વિશે. ભૂસપાટી ઉપર ઘન અને પ્રવાહી પદાર્થના વિશાળ આવરણો આવેલા છે. પૃથ્વીનો ઉપરનો પોપડો ઘન પદાર્થનો બનેલો છે. આ ઘન પદાર્થોનું આવરણ મૃદાવરણ કહેવાય છે, જેને અંગ્રેજીમાં લિથોસ્ફિયર કહે છે. તે નક્કર પદાર્થોનું બનેલું છે, જેને ખડક કહે છે. આ કારણે જ ઉપરના પોપડાને મૃદાવરણ કે ખડકાવરણ પણ કહે છે. ખડકો જુદા જુદા દ્રવ્યોના સંયોજનથી બને છે. આમ એક કે તેથી વધુ ખનિજ દ્રવ્યોના સંગઠિત જથ્થાને ખડક કહે છે. ખડકોની નિર્માણ પ્રક્રિયાના આધારે તેના 3 પ્રાથમિક પ્રકારો પડે છે. આગ્નેય ખડક એટલે કે ઇગ્નિશિયસ રોક્સ, પ્રસ્તર ખડક એટલે કે સ્ટ્રેટિફાઈડ રોક્સ, અને રૂપાંતરિત ખડક એટલે કે મેટામોર્ફિક રોક્સ. હવે વાત કરીએ આગ્નેય ખડકો વિશે, એટલે કે ઇગ્નિશિયસ રોક્સ વિશે. આગ્નેય શબ્દનો અર્થ અગ્નિથી બનેલા એમ થાય છે. પૃથ્વીનું પેટાળ ગરમ હોવાથી તેનું લાલચોળ તત્વ મેગ્મા રૂપે ઠરવાથી બનતા ખડકોને આગ્નેય ખડકો તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ આ ખડકોની ઉત્પત્તિ થઈ હોવાથી તેને પ્રાથમિક ખડકો પણ કહે છે. આગ્નેય ખડકોના મુખ્ય 2 પ્રકાર પાડવામાં આવ્યા છે. પ્રથમ આંતરિક આગ્નેય ખડક અને બીજો બાહ્ય આગ્નેય.

0: ખડક. હવે વાત કરીએ અંતસ્થ આગ્નેય ખડક વિશે. આ પ્રકારના આગ્નેય ખડકની રચના મેઘમાં ઠંડો પડવાથી થાય છે. જો આ મેઘમાં પૃથ્વીના પેટાળમાં એટલે કે વધુ ઊંડાઈએ ઠરી જાય તો આ પ્રકારના ખડકો રચાય છે, અને વધુ ઊંડાઈએ ગરમીનું પ્રમાણ વધુ હોવાથી મેઘમાં ધીરે ધીરે ઠરે છે. આ કારણે બનતા ખડકોમાં મોટા કદના સ્ફટિક જોવા મળે છે. ગ્રેનાઇટ ખડક એ અંતઃસ્થ આગ્નેય ખડકનો ઉત્તમ દ્રષ્ટાંત છે. અંતઃસ્થ ખડકો દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશમાં, રાજસ્થાન તથા મધ્યપ્રદેશમાં જોવા મળે છે. મધ્યસ્થ આગ્નેય ખડક જ્વાળામુખી પ્રસ્ફોટન ક્રિયા દરમિયાન મેઘમાં ભૂસપાટી તરફ આવવા માટે પ્રયત્ન કરે છે, પરંતુ પાતાલીય ખડકો અને બાહ્ય ખડકોની વચ્ચે ઠરી જાય છે, જે સીલ, ડાઇક, લોપોલિથ અને લોકોલિથ જેવા સ્વરૂપોની રચના કરે છે. આ ખડકોને મધ્યસ્થ આગ્નેય ખડકો કહે છે. બાહ્ય આગ્નેય ખડક જ્વાળામુખી ક્રિયા દરમિયાન મેઘમાં ખડક સ્તરો તોડીને બહાર આવે છે. તે પૃથ્વીની બહારની હવા સાથે સંસર્ગમાં આવવાથી લાવા ઝડપથી ઠંડો પડે છે, જેમાં સ્ફટિકો અતિ સૂક્ષ્મ જોવા મળે છે. બેસાલ્ટ ખડક તેનું દ્રષ્ટાંત છે, જે દક્ષિણ અને પશ્ચિમ ગુજરાતમાંથી મળે છે. પ્રસ્તર ખડક અપક્ષરણ અને ઘસારણ બળોના પરિણામે આગ્નેય ખડકો તૂટે છે. તૂટેલા ખડક પદાર્થોનું જળમાં નિક્ષેપણ થતું રહે છે અને તેમના સ્તરો રચાય છે. આમ એક સ્તર ઉપર બીજું સ્તર રચાય છે. કાળક્રમે તેમાંથી સ્તર રચના ધરાવતા ખડકોનું નિર્માણ થાય છે. કેટલીક વાર આ ખડકોને એટલે જ નિક્ષેપકૃત ખડક તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રસ્તર ખડકોની રચનામાં કેટલાક રાસાયણિક દ્રવ્યો તથા સેન્દ્રિય દ્રવ્યો જોવા મળે છે. આ પદાર્થો પ્રમાણે પ્રસ્તર ખડકોના આ પ્રમાણે પેટા વિભાગ પડે છે. ખડક પદાર્થ નિર્મિત, રાસાયણિક પદાર્થ. ખડક પદાર્થ નિર્મિત અંતર્ગત પેટા ત્રણ પ્રકાર છે: રેતીના ખડકો, માટીના ખડકો તથા કોંગ્લોમરેટ ખડકો. સેન્દ્રિય પદાર્થ નિર્મિત ખડકો અંતર્ગત ચૂનાળુ ખડકો તથા કાર્બનયુક્ત ખડકો. ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો વિશે જાણીએ. અપક્ષરણની પ્રક્રિયાથી ખડકોનું વિભંજન થાય છે. આ ખડક પદાર્થોને નદી, હિમનદી અને પવન જેવા ગતિશીલ બળો અન્યત્ર લઈ જાય છે. આ બળોનો વેગ ઘટતા સ્થળાંતરિત પદાર્થ જુદા જુદા સ્થળે પથરાઈ જાય છે. સમય જતા ખડક પદાર્થના સ્તરો રચાય છે, જેને ખડક પદાર્થ નિર્મિત પ્રસ્તર ખડકો કહે છે. રેતી ખડક, માટી ખડક અને કોંગ્લોમરેટ ખડક તેના દ્રષ્ટાંત છે. રાસાયણિક પદાર્થ
1: ભૂસ્તરનું વૈવિધ્ય વિષય પર આપ હમણાં સાંભળી રહ્યા હતા આનલ મંકોડી દ્વારા માહિતી, પર્યાવરણ વિષયક 5 મિનિટ અંતર્ગત. આપ જોડાયેલા છો આકાશવાણી રાજકોટ સાથે. થોડી જ વારમાં એટલે કે બરાબર 7:45 આપ થોડી જ વારમાં એટલે કે બરાબર 8 વાગ્યે હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થશે.
2: इसके पानी की एक एक बूंद को हमें बचाना है. तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
3: जल है तो हम है. आइए घरों ऑफिसों में रेन वाटर हार्वेस्टिंग तकनीक अपनाएं. रिचार्ज पिट और शाफ्ट बनवाएं. अनुपयोगी बोरवेलों को ठीक करें. जलाशयों से गाद निकालें. अधिक से अधिक पेड़ लगाएं. इस बारिश आइए जुड़े कैच द रेन अभियान से.
4: नमस्कार. आकाशवाणी से समाचार प्रभात के साथ मैं मुनीश शर्मा. मुख्य समाचार. प्रधानमंत्री नरेंद्र मोदी ने मेलबर्न में भारत ऑस्ट्रेलिया सीईओ फोरम को संबोधित किया. प्रधानमंत्री ने कहा, अनिश्चितता, सप्लाई चेन में रुकावट और ऊर्जा संकट वाले दौर में भारत और ऑस्ट्रेलिया का भरोसेमंद साझेदार के तौर पर आगे बढ़ना स्वाभाविक और जरूरी है. प्रधानमंत्री नरेंद्र मोदी आज मेलबर्न में ऑस्ट्रेलिया के प्रधानमंत्री एंथनी अल्बनीज के साथ वार्ता करेंगे. केंद्र सरकार ने तमिलनाडु के किसानों के हित में खोपरा और तोतापुरी आमों की खरीद को मंजूरी दी. उत्तर प्रदेश सरकार ने राज्य में शिक्षकों और गैर शिक्षण कर्मचारियों के लिए नकदी रहित स्वास्थ्य योजना शुरू की. भारत दुनिया की सबसे तेजी से बढ़ती प्रमुख अर्थव्यवस्था बना रहेगा. अंतर्राष्ट्रीय मुद्रा कोष ने 2026 में 7% की विकास दर रहने का अनुमान जताया. राष्ट्रपति डोनाल्ड ट्रंप द्वारा

0: નિયક ની બબન્યા કાર્યક્રમમાં હવે પછીના ભજન સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: દસ લાખ ની લોટરી મને, વાવ,
2: ફસાણી. નકલી ઓફર્સ થી સાવધાન.
3: RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે.
1: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. બીડીવેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હ
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાલ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ બાલ સભા.
4: आकाशवाणी की आवाज एक सच्चे साथी के रूप में है. पूर्व पश्चिम उत्तर दक्षिण में आकाशवाणी की अपनी एक अलग ही पहचान है.
5: पश्चिम क्षेत्र के महाराष्ट्र, गुजरात, राजस्थान और गोवा राज्य के सभी कार्यक्रमों को आप कहीं भी हो न्यूज ऑन एयर ऐप के जरिए सुन सकते हैं.
4: तो आज ही डाउनलोड करें
5: ऐप न्यूज ऑन एयर.
6: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
6: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
6: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0281-244-3931, એટલે કે 0281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
7: આકાશવાણીનો રાજકોટ કેન્દ્ર છે. સાંભળીએ હિન્દી કાર્યક્રમ.
8: આકાશવાણી રાજકોટ હમારે હિન્દી કાર્યક્રમ મેં આજ પ્રસ્તુત હૈ ડોક્ટર યશોધરા શૈલેશ મહેતા સે ઉનકી વાર્તા મીરા કી કૃષ્ણ ભક્તિ.
9: જબ હમ મીરા કી કૃષ્ણ ભક્તિ કી બાત કરતે હૈ, મીરાબાઈ કા નામ સુનતે હૈ, તો સબસે પહેલે હમારે મન મેં યહી આતા હૈ રાજસ્થાન કી એક રાજકુમારી, એક રાજવધુ, કૃષ્ણ કે પ્રેમ મેં મગ્ન એક ભક્તિન, કૃષ્ણ કે પ્રેમ મેં દિવાની. જબ હમ મીરા કી ભક્તિ કો દેખતે હૈ તો એક સમર્પિત મહિલા કા રૂપ હમારે સામને આતા હૈ, એક એસી ભક્ત કે જિસને કૃષ્ણ કી ભક્તિ કે લિયે ના તો સમાજ કો દેખા, ના કિસી કી પરવાહ કી, ના કિસી બંધન કો દેખા, સારે બંધનો કો તોડકર ઉન્હોને કેવલ ઓર કેવલ કૃષ્ણ કી ભક્તિ મેં અપના પૂરા જીવન સમર્પિત કર દિયા. હમારે પ્રાચીન શાસ્ત્રો મેં ભક્તિ કે 9 પ્રકાર બતાએ ગયે હૈ જિસે નવધા ભક્તિ કહેતે હૈ. ઉનકો ઇન શબ્દો કે સાથ હમ જાનતે હૈ શ્રવણમ કીર્તનમ વિષ્ણુ, સ્મરણમ પાદ સેવનમ, અર્ચનમ વંદનમ દાસ્યમ, સખ્યમ આત્મ નિવેદનમ. અર્થાત યે 9 પ્રકાર હુએ શ્રવણ કીર્તન સમર્પણ પાદ સેવન અર્ચન વંદન દાસ્ય સખ્ય એવમ આત્મનિવેદન. અબ ઇન 9 પ્રકારો મેં સે મીરા કી જો ભક્તિ હૈ ઉસમેં હમ દાસ્ય ભાવ કો ઓર સખ્ય ભાવ કો દેખતે હૈ. સાથ હી મીરા ને શ્રી કૃષ્ણ કો પતિ કે રૂપ મેં સ્વીકાર કિયા હૈ ઓર યહી કારણ હૈ કી ઉનકી ભક્તિ મેં હમ માધુર્ય ભાવ કો ભી દેખતે હૈ. અબ મીરા કી ભક્તિ મેં યે જો દાસ્ય ભાવ હૈ ઉસકો સમજાતી હુઈ કુછ પંક્તિયાં યદિ હમ દેખે તો વે કહેતી હૈ શ્યામ મને ચાકર રાખો જી, ગીરધારી મને ચાકર રાખો જી, ચાકર રહસ્યું બાગ લગાસ્યું નિત ઉઠ દર્શન પાસ્યું. અર્થાત મીરાબાઈ શ્રી કૃષ્ણ સે કહેતી હૈ કે હે શ્યામ, હે ગીરધર, તુમ મુજે અપને ઘર મેં ચાકર રાખો, મુજે તુમ્હારી દાસી બના લો, જિસ કારણ મેં તુમ્હારે ઘર રહુંગી, તુમ્હારે બગીચે કી ભી દેખભાલ કરુંગી, લેકિન ઉસસે મુજે ફાયદા યે હો

આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજે બપોરે 12:30 આપ સાંભળશો મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયાર. આ કાર્યક્રમમાં આજે રાજકોટ કેન્દ્રનું પ્રદાન રહેશે, જે અંતર્ગત આજે સાંભળશો મારી અગાસી મારી વાડી વિષય પર નવનીતભાઈ અગ્રાવતની મુલાકાત. નિર્માણ અટલ શર્મા.

0: राम राम राम।
1: श्रोता मित्रों, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો.
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી. રામ રામ રામ રામ.

0: बहुत आसान है, मैं बताती हूँ। नंबर नोट करो, 870001424
1: ओ 870001424 लो अभी फोन लगाता हूँ 870001424 पर।
2: सही एटले आपनो साथ, सही एटले आपनो संगात,
3: सही एटले तमारा अने अमारा संगात नो एहसास, सही एटले आपना सखीपणानी सुवास।
4: सुन सखी मेरी प्यारी सखी,
2: મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર સાંભળો, મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર બપોરે 12:30 વાગ્યે,
3: જેમાં આકાશવાણી રાજકોટ નિર્મિત કાર્યક્રમો રજૂ થાય છે દર ગુરુવાર અને રવિવારે,
2: જેમાં છે જીવન ઉપયોગી વિવિધ રંગો, માહિતીની મહેક અને સ્વાદની સોડમ તથા વિવિધ નિષ્ણાંતોની મુલાકાત, વાર્તાલાપ અને અવનવી માહિતીઓ।
3: આ ઉપરાંત જાગૃતિ વિષયક કાર્યક્રમો, વિવિધ નિષ્ણાંત ડોક્ટરોની મુલાકાતો, વિવિધ તહેવારો, ઉત્સવોની વાતો,
2: પત્રોના પ્રતિભાવ અને ઈમેલના ઉત્તરો તો ખરા જ। ઈમેલ કરવા માટે અમારું ઈમેલ એડ્રેસ છે rajkotsahyar@gmail.com।
3: તો દરરોજ બપોરે 12:30 વાગ્યે આકાશવાણી રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્રો પરથી સાંભળો।

0: આકાશવાણી રાજકોટનું ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
1: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
0: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો.

370 પોઈન્ટ 3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. સવારના 9:15 થઈ છે અને સમય થયો છે ફિલ્મી સંગીતનો કાર્યક્રમ મનોરંજનનો.

આજના આ કાર્યક્રમમાં આપણે માણીશું હૃદયના ઊંડાણ સુધી વસી જતા એવા ગીતો. શ્રોતા મિત્રો, આજે છે ફિલ્મ અભિનેતા, નિર્દેશક, નિર્માતા, કોરિયોગ્રાફર અને લેખક ગુરુદત્તની જન્મજયંતી.

તો આજના કાર્યક્રમમાં માણીશું એવા ફિલ્મના ગીતો જેમાં ગુરુદત્તનો અભિનય હોય અથવા તો તે નિર્દેશક હોય અથવા તો નિર્માતા હોય.

0: विपदत में स्वर हमने आप सांभळ्या हता फिल्म कागज के फूल में। एस टी बर्मन संगीत में शब्दों लख्या हता कैफी आजमीए। आप सांभळ्या छो आकाशवाणी राजकोट पर कार्यक्रम मनोरंजन। आ कार्यक्रम में हवे पछीना गीतों सांभळता पहला केटलीक जाहेरातो।
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે। મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે। બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે।
3: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી।
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં આજ આપ સાંભળી રહ્યા છો ગુરુદત્ત અભિનીત અથવા નિર્દેશિત કે નિર્મિત ફિલ્મના ગીતો. આજે ગુરુદત્ત સાહેબની જન્મ જયંતિ છે, જેનું વાસ્તવિક નામ વસંતકુમાર શિવશંકર પાદુકોણ અથવા સૌને ગુરુદત્ત પાદુકોણના નામથી પણ ઓળખે છે. ગુરુદત્ત ભારતીય સિનેમાના ઉત્કૃષ્ટ ફિલ્મ નિર્માતાઓમાંના એક છે. નિર્દેશન ક્ષેત્રે તેમની કલાત્મકતા આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ખ્યાતિ પામી છે. તેમની ઘણી ફિલ્મોના ગીતો આપણા માટે યાદગાર છે. હમણાં જ આપણે સાંભળ્યું ચૌદ વિકા ચાંદ ફિલ્મ, જે મોહમ્મદ રફીના સ્વરમાં હતું.

આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, આજે કાર્યક્રમ મનોરંજનમાં આપણે વાત કરી રહ્યા છીએ ગુરુદત્ત સાહેબની. વર્ષ 1942માં ગુરુદત્ત સાહેબે નૃત્ય અને કોરિયોગ્રાફી શાળામાં અભ્યાસ કર્યો, પરંતુ ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1945માં કરી. ફિલ્મ લખરાનીમાં એક સાવ નાનકડી ભૂમિકા દ્વારા પોતાની અભિનેતા તરીકેની કારકિર્દીની શરૂઆત કરી. ત્યારબાદ કોરિયોગ્રાફી અને નિર્માણ ક્ષેત્રે ઝંપલાવ્યું અને ત્યારબાદ ક્યારેય પાછું વળીને ન જોયું અને સૌના દિલ પર રાજ કર્યું. સાંભળીએ ફિલ્મ સુહાગનમાં લતા મંગેશકર અને તલત મહેબૂબનો યુગલ સ્વર, મદન મોહનનું સંગીત અને હસરત જયપુરીના શબ્દો.

શ્રોતા મિત્રો, એક બહુમુખી પ્રતિભાના સ્વામી ગુરુદત્ત અભિનેતા હતા, પરંતુ આપણે સૌ તેમને ઉત્કૃષ્ટ નિર્માતા, નિર્દેશક અને લેખકથી ઓળખીએ છીએ. સીઆઈડી, ચૌદી કા ચાંદ, બહારે ફિર આયેગી જેવી ઉત્કૃષ્ટ ફિલ્મોનું તેઓએ નિર્માણ કર્યું છે, તો આર પાર, કાગઝ કે ફૂલ જેવી ફિલ્મોનું નિર્માણની સાથે નિર્દેશન પણ કર્યું છે. તેઓની બહુ ચર્ચિત ફિલ્મ પ્યાસાના તેઓ નિર્માતા, નિર્દેશક અને લેખક પણ હતા. આવો સાંભળીએ મિસ્ટર એન્ડ મિસિસ 55 માં ગીતા દત્ત અને મોહમ્મદ રફીનો યુગલ સ્વર.

0: શ્રોતા મિત્રો, ગુરુદત્ત સાહેબના અભિનય અને સિનેમા શૈલીના કારણે તેઓને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને ફિલ્મફેર પુરસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેતા, સર્વશ્રેષ્ઠ ફિલ્મ જેવા ઘણા સન્માનોથી સન્માનિત કરવામાં આવ્યા છે. પરંતુ તારીખ 10 ઓક્ટોબર 1964 ના દિવસે આ સિતારો અસ્ત થયો અને તેઓ આપણી વચ્ચેથી વિદાય થયા. તેમણે ભારતીય સિને જગતને આપેલ ફિલ્મો અને સિનેમા શૈલી હંમેશા હૃદયસ્થ રહેશે. હમણાં આપ સાંભળી રહ્યા હતા તેઓની ફિલ્મ સાંજ ઓર સવેરામાં લતા મંગેશકરનો સ્વર, શૈલેન્દ્રના શબ્દો અને શંકર જયકિશનનું સંગીત. કાર્યક્રમ મનોરંજનના હવે પછીના ગીત સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો. ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
2: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
1: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
3: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, હમણાં આપ સાંભળી રહ્યા હતા ગુરુદત્ત સાહેબના ફિલ્મોના ગીતો. આજે ગુરુદત્તની જન્મ જયંતિ છે, તો સાથે સાથે જ આવા જ એક મહાન ફિલ્મ અભિનેતા હરિભાઈ જરીવાલાની પણ જન્મ જયંતિ છે. પણ હરિભાઈ જરીવાલા, જેને આપણે કોઈ જ નથી ઓળખતા, આપણે ઓળખીએ છીએ સંજીવ કુમારને. તો આજે ફિલ્મ અભિનેતા, જે ફિલ્મની આકાશ ગંગામાં એક ધ્રુવ તારા સમાન હતા, તેની પણ જન્મ જયંતિ છે. તો આજના કાર્યક્રમમાં હવે પછીના ગીતો આપણે સાંભળીશું સંજીવ કુમારના ફિલ્મોના.

ફિલ્મ આંધીમાં હમણાં આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને કિશોર કુમારનો યુગલ સ્વર, આર ડી બર્મનનું સંગીત અને ગુલઝારના શબ્દો. વર્ષ 1938ની 9 જુલાઈના રોજ સુરતના બ્રાહ્મણ પરિવારમાં જન્મેલ સંજીવ કુમારે પોતાની કારકિર્દીની શરૂઆત રંગમંચ પરથી કરી હતી અને વર્ષ 1960ની ફિલ્મ હમ હિન્દુસ્તાનીની એક નાનકડી ભૂમિકાથી ફિલ્મ ક્ષેત્રમાં પદાર્પણ કર્યું. પરંતુ શ્રોતા મિત્રો, આ ફિલ્મ બાદ એમણે ક્યારેય પાછું વળીને નથી જોયું અને સતત સફળ ફિલ્મ આપી એક પ્રસિદ્ધ અભિનેતા બન્યા અને આપણા સૌના દિલ પર રાજ કર્યું.

શ્રોતા મિત્રો, સંજીવ કુમારે ફિલ્મોમાં ખૂબ જ વૈવિધ્યસભર ભૂમિકાઓ ભજવી છે. પોતાની કારકિર્દી દરમિયાન તેઓએ પ્રેમી, પોલીસ ઓફિસર, ડોક્ટર, પાગલ, પિતા અને દાદા જેવી ઘણી બધી ભૂમિકાઓમાં પોતાની અભિનયના ઓજસ પાથર્યા છે. આવું જ એક ચિત્રણ છે ડોક્ટર અમરનાથ ગિલનું. તો આવો સાંભળીએ ડોક્ટર અમરનાથ ગિલની એક નાટકીય પ્રેમ કહાની એટલે કે મોસમ ફિલ્મનું ગીત લતા મંગેશકર અને ભૂપિંદરના સ્વરમાં, મદન મોહનનું સંગીત અને ગુલઝારના શબ્દો.

ले हाथों में हाथ चल तू साथी चल। एक तो ये मौसम है।

ફિલ્મ નોકરના આ ગીત સાથે જ આજનો મનોરંજન કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આજના મનોરંજન કાર્યક્રમમાં આપણે યાદ કર્યા ગુરુદત્ત સાહેબ અને સંજીવ કુમારને. આજે તેઓની જન્મજયંતિ છે. હવે શ્રોતા મિત્રો, સમય થયો છે ગુજરાતી ફિલ્મ સંગીતનો.

ગુજરાતી ફિલ્મ સંગીતની શરૂઆતમાં સાંભળીએ ફિલ્મ કુંવરબાઈનું મામેરું, સુમન કલ્યાણપુરનું સ્વર અને અવિનાશ વ્યાસનું સંગીત.

0: આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ફિલ્મી ગીતો. હવે પછીના ગીતો સાંભળતા પહેલા કેટલીક જાહેરાત.
1: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
2: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
1: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: ગુજરાતી ફિલ્મ સંગીતમાં હવે સાંભળીએ નરસિંહ મહેતાની રચના હંસા દવેના સ્વરમાં. ફિલ્મનું નામ છે સંભારણા.

0: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ફિલ્મ ગીતો. હવે પછીના ગીતો સાંભળતા પહેલા કેટલીક જાહેરાતો.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: એક પ્રકાર સે પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: સોનબાઈની ચુંબળી ફિલ્મના ગીત સાથે જ આજનો ગુજરાતી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. અમારા હવે પછીના કાર્યક્રમો થોડી જ વારમાં અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત થશે.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેર બજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 480 અને નિફટીમાં 130 અંકનો વધારો. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાનો પર્દાફાશ કરીને 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા. જમ્મુ કાશ્મીરમાં સરહદ સુરક્ષાદળોએ ગઈકાલે હીરાનગર સેક્ટરના સરહદી ગ્રામ બોબિયામાંથી શંકાસ્પદ વ્યક્તિની ઝડપી પાડ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29ની સત્તાવાર જાહેરાત કરી. ડેટા સેન્ટર ક્ષેત્રમાં રોકાણ આકર્ષવું, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવું અને રોજગારીની નવી તકો ઊભી કરવાનો મુખ્ય આશય. આગામી 3 વર્ષ માટે નીતિ અમલમાં રહેશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અમદાવાદની નવનિર્મિત આરટીઓ કચેરીનું લોકાર્પણ. આધુનિક આરટીઓ સેવાઓથી નાગરિકોને પારદર્શક અને ઝડપી સુવિધાઓ મળશે. આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ IMFનો ચાલુ વર્ષે 7% દરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિનો અંદાજ. ભારત અને મ્યાનમાર વચ્ચે દ્વિપક્ષીય સુરક્ષા સહયોગ અંગે 23મી રાષ્ટ્રીય સ્તરની દ્વિપક્ષીય બેઠક યોજાઈ. કેન્દ્ર સરકારે તામિલનાડુના ખેડૂતો પાસેથી કોપરા અને તોતાપુરી કેરીની ખરીદીને મંજૂરી આપી. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી પ્રહલાદ જોશીએ નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિઓ સાથે ખાદ્ય સુરક્ષા અંગે ચર્ચા કરી. હોર્મુઝ સામુદ્ર ધુનીમાં વાણિજ્યિક જહાજો પર ઇરાનના હુમલા બાદ અમેરિકી સેનાએ ઇરાન પર હવાઈ હુમલા કર્યા. પાકિસ્તાનમાં ગુમ થયેલા બોઇંગ કાર્ગો વિમાનનો કાટમાળ કરાચી પાસે ઊંડા સમુદ્રમાં શોધખોળ અભિયાન દરમિયાન મળી આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે વરસાદગ્રસ્ત સુરત અને વલસાડ જિલ્લામાં ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની જાત માહિતી મેળવશે અને નાણામંત્રી કનુભાઈ દેસાઈએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોનો તાત્કાલિક સર્વે હાથ ધરી કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું વહેલી તકે ચૂકવણું કરવાની સૂચના આપી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. મિત્રો, કાર્યક્રમની શરૂઆતમાં આપને સંભળાવે વિશાલ દદલાની અને શ્રેયા ઘોષાલના સ્વરમાં દોસ્તાના ફિલ્મનું આ ગીત. શબ્દો છે અન્વિતા દત્તગુપ્તાના અને સંગીત વિશાલ શેખરનું.

જો સ્વાગત છે ફિલ્મ બેન્ડ બાજા ભારતનું. ગાયક કલાકાર શ્રેયા ઘોષાલ, બોલ છે અમિતા ભટ્ટાચાર્યના અને સંગીત સલીમ સુલેમાનનું.

આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સવારના 11:30 થઈ રહી છે. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ હરિહરનના સ્વરમાં આ ગઝલ. શબ્દો છે કોઈ પત્તા હિલે.

ઇલા અરુણને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ હરિહરનને. ગીતના શબ્દો છે ઉનસે જબ જબ ભી.

0: Thank you.
1: Thank you.
2: હરિહરન અને લેઝલી લુઇસને આપ સાંભળી રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં સાંભળીએ અભિજીતને.

0: આ હતો ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે, સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. શેરબજારમાં શરૂઆતી કારોબારમાં સેન્સેક્સમાં 545 અને નિફટીમાં 160 અંકનો વધારો. ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથસિંહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. મહારાષ્ટ્રમાં આજે વહેલી સવારે હિંગોલી જિલ્લામાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેર પર ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી. કન્યાકુમારીના 17 વર્ષીય અશ્વથ એસ પુણે ઇન્ટરનેશનલ ગ્રાન્ડમાસ્ટર રાઉન્ડ રોબિનમાં ભારતના 98મા ગ્રાન્ડમાસ્ટર બન્યા. ઉત્તર પ્રદેશ સરકારે રાજ્યમાં શિક્ષકો અને બિન શૈક્ષણિક કર્મચારીઓ માટે કેશલેસ હેલ્થ સ્કીમ શરૂ કરી. અમેરિકાએ ઈરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા. અમરેલીમાં ગેરકાયદે સિંહ દર્શન માટે ગયેલા યુવક પર હુમલો કરનાર સિંહ પાંજરે પુરાયો. અમદાવાદના મોટેરામાં મોટા પાયે ડિમોલિશનની કામગીરી, 50થી વધુ કોમર્શિયલ એકમો હટાવાયા. ભાવનગરમાં યોજાનારી ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા માટે ભગવાનના વાઘા તથા સાફા તૈયાર કરાયા. વરસાદના કારણે રદ કરાયેલી ભાવનગર ટર્મિનસ બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રેન ફરીથી શરૂ કરાઈ. સુરતમાં ભારે વરસાદ અને ખાડીના પૂરથી કાપડ ઉદ્યોગને 100 થી 150 કરોડનું નુકસાન. છેલ્લા 24 કલાકમાં 60 તાલુકાઓમાં વરસાદ સાથે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. રાજ્યમાં ઇવી ચાર્જિંગ સ્ટેશન માટેની નીતિ બનાવાશે. તલાલાની સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે આગામી 13 જુલાઈએ ભરતી મેળો યોજાશે. કચ્છમાં વહીવટીતંત્રએ 154 ગેરકાયદે દબાણો દૂર કરી 17 કરોડ 86 લાખથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરી. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 4થી T20 મેચ રમાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 12 વાગીને 2 મિનિટ થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીએ હેમુ ગઢવી અને સાથીઓને.

સરોજ ગુંદાણી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

સરોજ ગુંદાણી અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી.

0: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, ફસાણો. અજાણ્યા એપ થી બચો.
1: આરબીઆઈ કહે છે,
0: જાણકાર બનો, સતર્ક રહો.
2: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
3: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
2: ધારાબેન, અત્યારે અતિક માસ ચાલી રહ્યો છે, તો આપણી બધી બહેનો ધર્મ આરાધના તપ જપ અને અનુષ્ઠાનમાં વ્યસ્ત હશે.
3: કારણ કે આ સમય જ છે પ્રભુને ભજવાનો. આપણે જે પરમાત્માના અંશ છીએ અને આપણામાં જે પરમાત્મા વસે છે એને યાદ કરવાનો, એનું સ્મરણ કરવાનું.
2: અને એટલે જ બહેનો કહેવાનું મન થાય ને કે દુખી કે દર્દી કે કોઈ ભૂલેલા માર્ગવાળાને વિસામો આપવા, ઘરની ઉગાડી રાખજો બારી.
3: ગરીબની દાદ સાંભળવા, અવરના દુખને દળવા, તમારા કર્ણ નેત્રોની ઉગાડી રાખજો બારી.
2: પ્રણયનો વાયરો વાવા, કુછંદી દુષ્ટવા જાવા, તમારા શુદ્ધ હૃદયોની ઉગાડી રાખજો બારી.
3: થયેલા દુષ્ટ કર્મોના છૂટા જંજીરથી થાવા, જરા સત્કર્મની નાની ઉગાડી રાખજો બારી. આપણે જેમ બહેનો વાત કરી તેમ આ મહિનો છે પરમાત્માને ભજવાનો અને સાથે સાથે દાન પૂર્ણ કરવાનો, ભૂખ્યા તરસ્યાની ભૂખ તરસ છીપાવવાનો અને ખૂબ સારા સારા ધાર્મિક સામાજિક કાર્યો કરવાનો. અને જ્યારે આપણે જેમ વાત કરી તેમ આ મહિનો જેમ આપણામાં રહેલા પરમાત્માને પૂજવાનો છે, કેમ કે આપણે સૌ પરમાત્માના અંશ માત્ર છીએ. આપણે થોડોક ડોક્યું આપણી જાતમાં પણ કરવાનું છે કે જેથી આપણી પોતાની જે ખૂબી કે ખામી છે એને ઓળખવાનો અને એને પચાવવાનો. ખાસ કરીને ખૂબી તો આપણે સૌને ખબર હોય અને એમાં આપણે થોડા જાજા અભિમાનથી માનથી પરિચિત પણ છીએ, પણ જ્યાં વાત આવે છે એ આપણી ખામીઓને ઓળખવાની, એને દૂર કરવાની, એના માટે આપણે આપણી જાતમાં ડૂબકી મારવી પડે. આપણી અંદર વસેલા પરમાત્માના અવાજને ઓળખવું પડે, એટલે કે આપણામાં રહેલા એ બ્રહ્મના તત્વને, એ બ્રહ્મના અંશને ઓળખવાની વાત છે.
2: અને એ આપણા તત્વને, આપણામાં રહેલા બ્રહ્મના અંશને ઓળખવા માટે
3: આપણને
2: એક આધ્યાત્મિક શક્તિની જરૂર પડે છે અને એ આપણે મેળવીએ છીએ પ્રાર્થના દ્વારા.

0: બહેનો, પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે અને આ દર ત્રણ વર્ષે આવતા આ માસનું ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિશેષ મહત્વ છે.
1: ગુજરાતી સંસ્કૃતિમાં આ મહિનાને અધિક માસ અથવા તો પુરુષોત્તમ માસ તરીકે આપણે સૌ ઓળખીએ છીએ.
0: અને અધિક માસનું ધાર્મિક મહત્વ જો જોઈએ ને તો પૌરાણિક કથા પ્રમાણે જ્યારે આ માસ મળમાસ કહીને અશુભ ગણવામાં આવતો હતો ત્યારે ભગવાન વિષ્ણુએ તેને પોતાનું નામ પુરુષોત્તમ આપ્યું. એટલે આ મહિનામાં ભગવાન વિષ્ણુ કૃષ્ણની પૂજાનું અનંત ગણું ફળ મળે છે.
1: મંત્ર, જપ અને સ્મરણ આ બધું જ આ માસમાં કરવામાં આવે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા તો શ્રી કૃષ્ણ શરણમ મમ આ મંત્રના જાપનું વિશેષ મહત્વ છે. શ્રીમદ ભાગવત કથાનું શ્રવણ કે પઠન એ પણ આ મહિનામાં સર્વોત્તમ ગણાય છે.
0: અને આ મહિનામાં દાન અને પુણ્યનું મહત્વ વિશેષ હોય છે. એમાં જો માલપુઆનું દાન કરવામાં આવે ને તો અધિક માસમાં કાંસાના પાત્રમાં 33 માલપુઆ મૂકીને તેનું દાન કરવાનો વિશેષ મહિમા છે.
1: અને એવી જ રીતે બહેનો, દીપદાન ઘરના આંગણે તુલસી ક્યારે અથવા તો પવિત્ર નદીના કિનારે દીપદાન એટલે કે દીવો પ્રગટાવવો, જેનાથી જીવનના અંધકાર દૂર થાય છે અને સુખ સમૃદ્ધિ આવે છે. અને આમે શુદ્ધ ઘીના દીવાથી આપણું આસપાસનું વાતાવરણ પણ ખૂબ પવિત્ર થાય છે.
0: અને એવી જ રીતે વસ્ત્રદાન, અન્નદાન, પક્ષીને ચણ, ગાયને ઘાસચારો આ બધું જ દાન કરીને આ મહિનામાં પુણ્ય કમાવાનો અવસર મળે છે. તો બહેનો, અધિક માસનું આપણા જીવનમાં શું મહત્વ

0: છે એ વિશે આપણે વધુ વાતો જાણીશું જાણીતા શાસ્ત્રવિદ મૈત્રેય વ્યાસ પાસેથી.
1: અધિક માસનું મહત્વ.
2: નમસ્કાર મિત્રો, હું છું મૈત્રેય વ્યાસ અને આજે વાત કરીશું અધિક માસની. આપણા પંચાંગમાં 12 મહિનાઓમાં વર્ષનો વિભાગ કરવામાં આવ્યો છે, જેનો આધાર ચંદ્રમાની ગતિ છે. ચંદ્રમા 12 રાશિઓમાં પરિભ્રમણ કરે, તેમાં જે પૂર્ણિમાના દિવસે જે નક્ષત્રમાં ચંદ્રમા હોય એ નક્ષત્રના નામ પરથી મહિનાઓના નામ પાડવામાં આવે છે. સૂર્યનારાયણને 12 રાશિઓનું ચક્ર પૂર્ણ કરતા 365 દિવસ લાગે છે, જ્યારે ચંદ્રમાને આ ચક્ર પૂર્ણ કરતા 354 દિવસનો સમય લાગે છે. આમ બંને વચ્ચે 11 દિવસનો તફાવત આવે છે. આથી એ ચંદ્ર અને સૂર્યની ગતિના સંકલન કરીને અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી. બીજા માસમાંથી વધેલા દિવસોમાંથી બનાવેલો મહિનો હોવાથી તેનું વિશેષ કોઈ નામ પણ ન હતું અને એટલે અધિક માસ તરીકે પણ ઓળખાતો. વળી તેને મલમાસ તરીકે પણ ઓળખાય છે અને એ વધારાનો માસ હોવાથી તેનો કોઈ સ્વામી પણ નથી. બીજા બધા માસના સ્વામી પણ છે, તિથિઓની સંજ્ઞા પણ છે, પરંતુ આ અધિક માસમાં સૂર્ય સંક્રાંતિ ન થતી હોવાથી તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાયો. આ અધિક માસ 32 મહિના અને 16 દિવસ તથા 4 ઘડીના અંતરથી આવે છે. પ્રત્યેક 28 મહિના પછી અને 36 મહિના પહેલા અધિક માસ આવે છે. આ મહિનામાં સૂર્યનારાયણ એક રાશિમાંથી બીજી રાશિમાં જતા નથી, એથી અસંક્રાંત માસ અધિક માસ એવા નામથી ઓળખાય છે. જે મહિનામાં એક જ મહિનામાં બે વખત સૂર્યનારાયણ રાશિ પરિવર્તન કરે તો તેને ક્ષયમાસ તરીકે ઓળખાય છે. વળી આ માસનો કોઈ સ્વામી પણ નથી, જેથી પણ તેને શુભ કાર્ય માટે વર્જિત ગણાયો હતો. પુરાણોમાં એક કથા આવે છે કે આ મહિનો ભગવાન વિષ્ણુના શરણે ગયો, ત્યાં વૈકુંઠમાં જઈ ભગવાનના ચરણમાં પડી રડવા લાગ્યો. વૈકુંઠમાં દુઃખનો અભાવ હોય છે, આમ છતાં તે રડવા લાગ્યું એટલે ભગવાનને પૂછ્યું કે તું શા માટે રડે છે? ત્યારે એ અધિક માસ કે મલમાસ કહે છે કે હે ભગવાન, મારો કોઈ સ્વામી નથી અને વળી મારા આ માસમાં કોઈ સૂર્ય સંક્રાંતિ પણ થતી નથી. આ કારણે મારા આ માસમાં કોઈ શુભ કાર્ય કરતો નથી. વળી મને મલમાસ ગણી અવગણવામાં પણ આવે છે, તો કૃપા કરો અને મને પણ કઈ માતને અપાવો, મારા આ માસમાં કોઈ પણ શુભ કાર્ય થાય. ત્યારે તે માસને લઈને ભગવાન વિષ્ણુ ગોલોકમાં ગયા કે જ્યાં શ્રીકૃષ્ણ બાળવયમાં નિત્ય ક્રીડા કરે છે, કે જ્યાં દુઃખ શોક વૃદ્ધાવસ્થા ઇત્યાદિનો અભાવ છે, ત્યાં ભગવાન આ અધિક માસ કે મલમાસને લઈ ગયા. અને ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ ભગવાન વિષ્ણુને આગમનનું કારણ પૂછ્યું, ત્યારે તેમણે કહ્યું કે આ માસ કઈ મહાત્મે ઈચ્છે છે, આપ તેને માટે કંઈક કરો. ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું કે તું સત્ય કહે છે, તારા આ માસમાં સૂર્ય સંક્રાંતિ ન હોવાથી કોઈ શુભ કાર્ય કરતો નથી, પરંતુ હું તને મહાત્મે આપું છું. પુરાણો અને વેદો મને પુરુષોત્તમ એવા નામથી ઓળખે છે. મિત્રો, આમ ભગવાન શ્રીકૃષ્ણએ કે જે પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે, તેમણે પોતાનું નામ જ આ માસને આપ્યું અને વળી પોતાનું સ્વરૂપ અને મહાત્મ્ય પણ આપ્યું. ઉપરાંતમાં કહ્યું કે હવેથી તારા આ માસમાં કોઈ થોડુંક પણ પુણ્ય કરશે તો પણ તે અનંત ગણું થશે. તારા આ માસમાં જે કોઈ પણ જળાશય એટલે કે સરોવર નદી ઇત્યાદિ જઈને પ્રાતઃકાળે સ્નાન કરશે તો પણ મહત પુણ્ય પ્રાપ્ત થશે. આ માસમાં સ્નાન, પીપળા તુલસીનું પૂજન, કથા શ્રવણ અને દાનનું વિશેષ મહત્વ છે. આ

0: ઉપવાસમાં કરાયેલા એક ઉપવાસનું પણ પુણ્ય આખા વર્ષના તે તિથિના ઉપવાસ જેટલું ગણાય છે. પુરુષોત્તમ માસમાં માત્ર એક એકાદશીનું વ્રત પણ આખા વર્ષની બધી એકાદશીના વ્રતના પુણ્ય જેટલું ગણાય છે. આથી ત્યારથી આ માસને પુરુષોત્તમ એવા નામથી ઓળખાય છે. આ માસમાં પ્રકૃતિનું પૂજન અને સ્વાસ્થ્ય આ સર્વ કાર્યો સિદ્ધ થાય છે. આપણી સંસ્કૃતિમાં કોઈને પણ ઉતરતા કે ચડિયાતા નથી ગણ્યા. આપણે નાનામાં નાના જીવને પણ સન્માન આપવાનું કહ્યું છે અને દેહથી ભલે તે નાનો હોય પણ જીવ તો તેનામાં આપણા જેટલો જ છે એમ આપણે કહીએ છીએ. આ માસમાં વિશેષતઃ એકાદશી, પૂર્ણિમા અને વ્યતિપાત તથા અમાવસ્યાનું મહત્વ છે કે જે દિવસે વિશેષ પુણ્યો ગણાય.
1: નવનીતભાઈ, આ પ્રવૃત્તિની શરૂઆત આપે કઈ રીતે કરી? કારણ કે આમ જોઈએ ને તો આપણી પોતપોતાની બધી અલગ અલગ આપણું રૂટીન હોય, પણ એની સાથે સાથે પ્રકૃતિ સાથે જોડાવાનું આપને કઈ રીતે પ્રેરણા મળી?
2: તો 99 સાલમાં હું ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં જોઈન કર્યું.
1: જી,
2: 2001 સાલમાં મને થોડું ઓક્સિજન લેવલ કમ થયું અને મારી ખૂબ પરિસ્થિતિ ખરાબ હતી. જયારે એમાંથી હું ઉગરી અને જયારે બહાર આવ્યો ત્યારે અમે જાણ્યું કે સિકલ સેલની દવા શું, તો એ કેમ એનાથી આપણે સાજા રહી શકીએ. તો એમાં જાણવા મળ્યું કે ઓક્સિજન લેવલ કમ છે, તો એના હિસાબે જે રક્તકણો છે એ દાતરડા જેવા થઈ જાય, સિકલ થઈ જાય, એટલે દાતરડા જેવા. અને જ્યાં પણ એ ફસાય ત્યાં એ સખત દુખાવો કરે, એટલે કે ખૂબ જ દુખાવો કરે. એમ તો એના કરતા કેન્સર સારું. રાજકોટમાં જાણ્યું, 2-4 મેમ્બર મને મળ્યા સિકલ સેલના. તો જેમ મારી પરિસ્થિતિ સુધરી, વૃક્ષો વાવવાનું, થેલીમાં 2-4 વૃક્ષો લઈ અને એજી સ્ટાફ ક્વાર્ટરમાં મેં શરૂઆત કરી, પક્ષીઓની સેવા ચાલુ કરી, ત્યાં મોરને અને એને બધાને દાણાને નાખવાનું, અને સખત હું એક્ટિવિટીમાં લાગ્યો રહ્યો. કાંઈ પણ જોયું નહીં કે મને શું છે. આજે કમસે કમ 50,000 ઝાડ મેં 2025 પૂરા કર્યા બેન, અને ખૂબ સારું રિઝલ્ટ મળે કે ભાઈ આજે મને જે તકલીફ છે એ આવનાર પેઢીને કોઈને ન થવી જોઈએ અને સમાજનું એક કલ્યાણ થાય એ દ્રષ્ટિએથી મેં એક શરૂઆત કરી. લોકો મળતા ગયા, ગ્રુપ બનતું ગયું. આજે 1500 લોકો કમસે કમ સ્ટાર્ટિંગ કર્યું છે. બધા ક્ષેત્રના લોકો એમાં જોડાયેલા છે અને આજે ખૂબ સારું કાર્ય અમે કરી રહ્યા છીએ રાજકોટમાં.
3: બરાબર. આ જે તમે વૃક્ષારોપણની વાત કરી એ તો પર્યાવરણને ફાયદા માટે છે અને ઘણા બધા લોકો આપની સાથે જોડાયા છે, તો એ ગ્રુપની આપે કઈ રીતે શરૂઆત કરી?
2: બેન, એક મીટિંગ કરીને અમે પછી ગ્રુપને નામ આપ્યું, વન ટ્રી કિચન ગાર્ડન એન્ડ પ્લાન્ટેશન ગ્રુપ રાજકોટ. મળી અને ધીમે ધીમે અમે વૃક્ષારોપણ શરૂ કર્યું. સ્ટાર્ટિંગમાં મંદિર, મસ્જિદ, કબ્રસ્તાન, જે પણ બંજર જમીન હોય ત્યાં આગળ સ્ટાર્ટિંગ કર્યું. પ્લેન ક્રેશ દુર્ઘટના બની, ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની અને કોરોના કાળ, તો એ બધાની યાદોમાં અમે વૃક્ષારોપણ કર્યું અને એ રીતના કોન્સેપ્ટ શરૂ કર્યું. સ્ટાર્ટિંગમાં એક વખત એવું બન્યું કે બર્થડે ઉપર મારા ફાધરના તિથિ નિમિત્તે અમે 5 આંબા ચંદ્રમોલેશ્વર રતનપરમાં વાવ્યા. ત્યારે મને એવી કલ્પના નહોતી કે આ કેવી થઈ અને એ દ્વારકા મંદિરે જગત મંદિરમાં જશે શ્રી કૃષ્ણના ચરણોમાં. તો એ એક અમને એક આઈડિયા મળી ગયો કે આ તો બેસ્ટ આઈડિયા છે અને આ તો કરવું જોઈએ. બસ ત્યારથી શરૂ કર્યું, બર્થડે નિમિત્તે, એનિવર્સરી નિમિત્તે અને પુણ્યતિથિ નિમિત્તે. અને બેસણાની અંદર તુલસી વિતરણ એ જોડી દીધું. એક પત્રકારના અમારા મિત્રના મધર ઓફ થઈ ગયા, મોટી ઉંમરના હતા, તો એ કે અમારે આવું કરવું છે. મેં કહ્યું 100%. અમે ગ્રુપના લોકો અમે રિક્ષા લઈ અને 100 તુલસી ત્યાં પહોંચાડી દીધા અને બેસણાની અંદર તુલસી વિતરણ અમે સ્ટાર્ટિંગ કરાવી દીધું. સ્ટાર્ટિંગ પવિત્ર ઝાડ અને વૈદિક ઝાડથી કરીએ. લીલી, શિવલિંગ, અશોક, સિંદુરી જે રેર પ્લાન્ટ છે અને રાજકોટમાં ક્યાંય જોવા નથી મળતા એ પ્લાન્ટથી અમે સ્ટાર્ટિંગ કરીએ. રામ જન્મભૂમિ ઉત્સવ અયોધ્યા મંદિર બન્યું ત્યારે તમામ શિવ મંદિરોમાં આ ટાઈપના પવિત્ર વૃક્ષોનું અમે વૃક્ષારોપણ કર્યું.
1: એટલે ભાવનાબેન, આમ જોઈએ ને તો એક યાદગીરી પણ થાય અને એક ઉજવણીના ભાગ રૂપે આટલી સારી પ્રવૃત્તિ એ ખરેખર એક સરાહનીય અને પ્રેરણાદાયી બાબત કહેવાય.
3: અને નવનીતભાઈ, આપે એક બટરફ્લાય ગાર્ડન પણ કર્યું છે, તો આ એક કંઈક નવી વાત છે, તો એ શું છે એના વિશે વાત કરો.
2: બટરફ્લાય ગાર્ડનમાં એક IPS ઓફિસર આવ્યા, સુધાબેન પાંડે. ખૂબ સારી એને કામગીરી કરી. રેર વૃક્ષો અને રેર વનસ્પતિ વિશે અમે પરિચયમાં નીકળીએ. SRP ની ટીમ લઈ અને ત્યાં

0: કરતા. ખાસ બટરફ્લાયમાં હાથી સુંડી ઘૂઘરો એ ટાઈપનું વાવીને ત્યાં અમે એસઆરપી ગ્રાઉન્ડમાં કહ્યું. બટરફ્લાયની એક અમે આખી આઈડેન્ટિટી ઉભી કરી કે બાળકો જોવે એટલે એને ખ્યાલ આવે કે લીંબુના પાનમાંથી એ માળો બનાવે અને એની આખી જીવન ચરિત્ર છે આખું અમે બેનર ઉપર એને પોસ્ટર કરીને કમાનની અંદર કવર કરેલું. અને અત્યારે પણ અમે બાલભવનની અંદર એ કાર્ય ચાલુ છે અને રાજકોટમાં પોલીસ લાઇનની અંદર અત્યારે બીજું પણ અમારે એક કાર્ય ચાલુ છે. એટલે ટોટલ અમે રાજકોટને અત્યાર સુધીના 3 બટરફ્લાય ગાર્ડન અમે આપીશું, જેમાં વિવિધ વૃક્ષો અમે જે પુનાથી પણ મગાવ્યા છે જે અહીં અવેલેબલ નહોતા એવા, જેમ કે લેન્ટેના છે તો હરેક કલર અમે ત્યાંથી મગાવ્યા, હાથી સુંડી ઘૂઘરો એના બિયારણો મગાવ્યા, જીનિયા કોસમો અને એ ટાઈપના 25 વૃક્ષો જે છે જે બટરફ્લાયને આકર્ષિત કરે, ખાસ એને રહેવા માટેનું સગવડતા પણ અંદર કરી શકે અને એને ભોજન વ્યવસ્થા પણ એમાં મળી શકે એ ટાઈપના બધા વૃક્ષો ભેગા કરી અને અમે આ રીતના સ્ટાર્ટિંગ રાજકોટની અંદર બટરફ્લાય ગાર્ડન કર્યું. લોકોને મધમાખી બટરફ્લાય અને એ ટાઈપના પક્ષીઓની એને આઈડેન્ટિટી મળે.
1: એટલે અમુક પ્લાન્ટ કે અમુક વૃક્ષ એવા હોય છે કે જે પતંગિયાને આકર્ષે, તો એવા પ્રકારના વૃક્ષો વાવવા માટે લોકોને જાગૃત કરે છે.
2: હા, અને અમુક પ્રવૃત્તિઓ તમે કરો છો એમાં એક સરસ મજાની પ્રવૃત્તિ એ પણ છે કે પક્ષીઓનું રસોડું, તો એ વિશે વાત કરો.
0: હર વર્ષ અમે કોન્સેપ્ટ ચેન્જ કરતા હોય છે. એક વખત આયુર્વેદિક આખું હોય એટલે હરડે બેહડા આંબળા અમે વૃક્ષારોપણમાં લેતા હોય છે. જનરલી આયુર્વેદિક વૈદિક વૃક્ષો લેતા હોય છે, બીલી ડાબ છે એ ટાઈપના બધા વૈદિક વૃક્ષો. એમાં અમે પક્ષીઓનું રસોડું નામનો એક કોન્સેપ્ટ એક વર્ષ અમે સ્ટાર્ટિંગ કરેલો. ખાસ સિંગાપુર ચેરી, શેતુર, ઉમરો, વડલો અને બદામ છે એ ટાઈપના જેટલા વૃક્ષો છે, કેરી છે અને આંબો અને એ ટાઈપના વૃક્ષો વાવી, ખાસ પક્ષીઓ માટે ગોરસ આંબલી એ અતિ પ્રિય છે પોપટને, કેસુડો, કેસુડાના ફૂલ પણ બહુ ખૂબ પોપટ ખાય. આ ટાઈપના વૃક્ષો વાવીને એક એને નામ આપ્યું પક્ષીઓનું રસોડું. એટલે લોકોને એક આકર્ષણ થાય, એને જોવા મળે અને એને પસંદગીના વૃક્ષો લોકો જોવે તો ખ્યાલ આવે. એટલે એક પક્ષીઓનું રસોડું એ ટાઈપનું એક અમે કોન્સેપ્ટ સ્ટાર્ટિંગ કર્યું.
1: અને એમાં જે આપે વાત કરી કે 350 જેટલા પોપટ આવે છે, તો એ શેના કારણે આવે છે એ થોડીક વાત કરો.
0: પક્ષીઓને આકર્ષવાનું ખાસ કામ કરીએ. અત્યારે અમે મકાઈ જે હેંગિંગ કરીએ ત્યાં 350 પોપટ સવારે 6 વાગે મારી આયકર ગૃહ વાટિકાની અંદર જોવા મળે. ખાસ 2004 ખાલી લુકવાઇઝ બધા વૃક્ષો હતા, આજે આયકર ભવન, જીએસટી, પ્રત્યેકર ભવન અને જીએસટી સોસાયટી અને રેસકોર્સની અંદર અમે ગ્રાફ્ટેડ ટ્રી પ્લાન્ટેશન કર્યા અને પક્ષીઓને ખાવા મળે એટીટ્યુડનું કર્યું, તો આજે પક્ષીઓ તમને સવારે 6 વાગે કલબલાટ કરતા જોવા મળે છે.
2: તો કિચન ગાર્ડનની આપે વાત કરી નવનીતભાઈ, તો એ પ્રવૃત્તિ તરફ આપ કઈ રીતે વળ્યા અને એમાં આપણે શરૂઆત કરવી હોય તો એ કઈ રીતે કરી શકીએ? કારણ કે ઘણીવાર નાની જગ્યા હોય તો એ પ્રશ્ન થતો હોય કે મારે કેવા પ્રકારના છોડ વાવવા અને કેવા પ્રકારની એની કાળજી લેવી.
0: ખાસ કિચન ગાર્ડન સરોજબેન 2004 કર્યું. મેરઠની અંદર કેન્સરના પેશન્ટ બહુ આવ્યા અને પંજાબમાં કેન્સર ટ્રેન ચાલે છે સ્પેશિયલ, અને ગુજરાતમાં ખાસ એક મોટો આંચકો અમને ત્યારે લાગ્યો કે કેશોદની અંદર કેન્સર ડિટેક્ટ થયા, બાળકોથી માંડીને ગુજર અને જુવાન લોકોને પણ કેન્સર ડિટેક્ટ થયા. WHOની ટીમ આવી, અંતે 3-4 દિવસ પછી એના લેબોરેટરી ટેસ્ટ અને બધું પતી ગયું પછી જાણવા મળ્યું કે અતિશય પેસ્ટિસાઇડ રીંગણીમાં અને ટમેટીમાં નાખવાથી જમીનની અંદર પાણી ગયું અને ખાવામાં પણ આ રીતના ખોરાક આપણે ઇસ્તેમાલ કર્યો, તો એને હિસાબે આ કેન્સર ડિટેક્ટ થયું છે. ત્યારે અમે એક મીટિંગ કરી અને કિચન ગાર્ડન નામનો કોન્સેપ્ટ શરૂ કર્યો. 5 લોકોથી અમે શરૂઆત કરી. આજે 650 લોકો તો મેં અગાસી ઉપર આજે વિઝિટ કરું છું. મારો મહિનો દિવસ તમારા ઘરે આવતા થાય એક વિઝિટ કરતા, એટલા લોકો કરે છે. સેમિનાર થ્રુ 1000 લોકો તૈયાર થયા અને અન્ય ગ્રુપ જે અત્યારે એક્ટિવ થયા છે એ પણ શીખીને હવે એ ખુદ બીજાને ટ્રેન કરે છે રાજકોટની અંદર. સૌથી પ્રેરણાદાયક અમારે મીનાબેન વેકરિયા સ્ટાર્ટિંગ કરતા અને અમે સેમિનાર કરતા અને આજે ઘણા બધા લોકોને આ લાભ મળે છે.
1: બરાબર.
0: ખાસ અમે 0% થી હવે શરૂ કરવા જઈ રહ્યા છે આ વર્ષથી.
1: એટલે કૃપાબેન, જો ઘરમાં જ આપણે શાકભાજી વાવીએ અને એનો જ ઉપયોગ થાય તો જે કેમિકલ યુક્ત હોય છે શાકભાજી તેના નુકસાનથી આપણે બચી શકીએ.
0: ખાસ મેં એક વાત કરવાનું કે ગાયની અંદર 33 કરોડ દેવતા છે. ખાસ તો એના છાણની

0: અંદર છાણિયા ખાતર ની અંદર અનેક કન્ટેન્ટ ઉમેરાયેલા છે, જાણે કે એને ગૌમૂત્ર ની અંદર સોનું પણ મળ્યું છે એવું આપણે જોયું છે. તો ખાસ અમે કિચન ગાર્ડન ની અંદર ગૌશાળાનો નભાવ માંથી અમે એક રિક્ષા ખાતર લીધી હોય, તમે એનું 800 રૂપિયાનું પેમેન્ટ કર્યું મળી ગયું. તો ટેલર બર્ડ છે, કાળી ચકલી છે, વૈયા છે, પોપટ છે, આ ટાઈપના બધા જ પક્ષીઓ ત્યાં એક તો એટ્રેક્ટ થશે, ત્યાં મળશે તમને જોવા. અને અલગ અલગ બેક્ટેરિયા થ્રુ તમને ચોખ્ખું શાકભાજી મળશે, ત્યાં તમે જીવામૃત વાપરવાનું શીખશો, વર્મી કમ્પોઝ બનાવતા વેસ્ટ માંથી બેસ્ટ, તો એ પણ તમે કરી શકશો તમારી અગાસી ઉપર. ખાસ કિચન વેસ્ટ જે નીકળતો હોય એ બટેટાની છાલ ને એ ક્યાંય તમારે ફેંકવાનું જવાનું કોઈ માથાકૂટ ના રહે, કારણ કે તમે ત્યાં ખુદ જ કમ્પોઝ બનાવશો, કિચન ગાર્ડન માસ્ટર ગણાય અમારી ભાષામાં.
1: બરાબર.
0: તો મેં 7 ફૂટ દૂધી ઓલરેડી ઉત્પાદન લીધું શીખવાડીને ગયા વર્ષે, અને એ લોકો દૂધી લેતા થયા અગાસી ઉપર. ખાસ નર અને ફૂલ અને માદા ફૂલનું સાથે મિક્સ કરી એને ઘસી અને હેન્ડ પોલિનેશન કરવામાં આવે, અથવા બ્રશથી હેન્ડ પોલિનેશન કરવામાં આવે. જે પેઇન્ટિંગ કરવાનું નાનું બ્રશ ઝીણું આવે એનાથી પરાગ્રસ આમાં આપલે કરવાનું હોય છે, એટલે એ દૂધીનો વિકાસ થશે. એટલે હેન્ડ પોલિનેશન ખૂબ મહત્વનું છે. ખાસ એની લેર કરી અને માટી ભરવામાં આવે, એટલે કોઈ પણ જાતનું ખાતર તમારે નાખવાનું ઓછું પડશે અને પાંદડાનું ખાતર બની જશે.
2: તો ભાવનાબેન, આજે ઘણી બધી વાતો આપણે જાણી નવનીતભાઈ પાસેથી, તો કાર્યક્રમ આપણે પૂરો કરીએ ને એ પહેલા આપણે કહીએ કે નવનીતભાઈ, આપ સર્વે શ્રોતાઓને કોઈ સંદેશ આપવા ઈચ્છો છો?
0: બિલકુલ. આજે હું તમને કહું કે 20,000 લિટર જો કોબી ની અંદર દવા છાંટવામાં આવતી હોય અને હસતા મુખે આપણે કોબી આરોગ્ય છીએ, તો તમારા સંતાનોને પ્લીઝ તમારા ઘરે ઉગાડેલું જ શાક ખવડાવો. ખાસ દ્રાક્ષ ની અંદર 50,000 રૂપિયા લિટર દ્રાક્ષમાં દવા છાંટવામાં આવતી હોય છે, અને ખાસ દ્રાક્ષ છે, એપલ છે, કેળા છે, પપૈયા છે, આ બધા જીએમ ફૂડ થી બનાવેલા છે. એટલે ખાસ દેશી શાકભાજી તરફ વળો. દાદીમાનું જે આપણા જમાનામાં આપણે જે કરતા હતા એ કોન્સેપ્ટ ઉપર જ અમે કામ કરીએ છીએ, એની ટાઈમ અમારો સંપર્ક કરજો અને ટોટલી ગાઈડન્સ અમે તમને આપશું. ખાસ એનાથી તમે બાળકોને દૂર રાખો અને તમારા જ અગાસીએ ઉગાડેલું ભલે થોડું અમથું શાકભાજી પણ એ તમારું શુદ્ધ એ તમારા બાળકોને ખવડાવો. આજે એક થાળી કોઈને તમે જમાડી અને તમે એમ કહો કે પુણ્ય કમાઈએ છીએ, પણ એ આપણે પેસ્ટિસાઇડ 75% આ વૈજ્ઞાનિકોનું કહેવાનું છે કે માનું દૂધ પીતું બાળક પણ 75% પેસ્ટિસાઇડ પીવે જ છે.
2: ખરેખર આ ગંભીર બાબત કહેવાય,
1: ગંભીર બાબત છે. અને આપણે એવું ઈચ્છીએ કે દરેક લોકો કમસે કમ પોતાના ઘરની જે જરૂરિયાત હોય એટલું શાકભાજી પણ વાવે તો ઘણો ફાયદો દરેકને થાય. તો આ માટે જો નવનીતભાઈનું માર્ગદર્શન કોઈને જોઈતું હોય અથવા તો એમની સાથે વાત કરવી હોય તો એમના મોબાઈલ નંબર આપણે આપી દઈએ. નવનીતભાઈ અગ્રાવતના મોબાઈલ નંબર છે 94087 94087 93551 1
2: 93551 1
1: 9408793551.
2: તો ભાવનાબેન, આજે ખૂબ સરસ મજાની માહિતી આપણા શ્રોતાઓને મળી અને ઘણી બધી મૂંઝવણનો પણ એમને ઉકેલ મળી ગયો હશે. તો નવનીતભાઈ, આપ સમય કાઢીને આકાશવાણી સ્ટુડિયોમાં આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
0: થેન્ક યુ.
1: વાહ કૃપાબેન, ખૂબ સરસ માહિતી આજે આપણને જાણવા મળી. આપણે અજાણપણે જ ઘણી બધી વખત પર્યાવરણને નુકસાન કરતા હોઈએ છીએ, જેમ કે ઘણીવાર કોઈ ઉત્સવ હોય કે ધાર્મિક પ્રસંગ હોય તો જે પૂજા પાઠની વસ્તુઓ છે એ આપણે નદી નાળામાં પધરાવી દેતા હોઈએ છીએ, કીડિયારું પૂરવાની પ્રવૃત્તિ પણ આપણે લોકો કરતા હોઈએ છીએ, પ્લાસ્ટિકમાં નાસ્તો કરીને એ પ્લાસ્ટિક પણ આપણે જ્યાં ત્યાં ફેંકી દેતા હોઈએ છીએ. તો આ બધી જ વાતોનો આપણે ખ્યાલ રાખીએ અને નાની નાની વાત જે પર્યાવરણને નુકસાન કરે છે તેનાથી આપણે બચીએ, એક જવાબદાર નાગરિક તરીકેનું વર્તન કરીએ અને કૃપાબેન આજ સંદેશ આજ સંકલ્પ કરીએ. કાર્યક્રમ પૂરો કરીએ તે પહેલા આપ સૌને જણાવવાનું કે આજનો કાર્યક્રમ આપ સૌને કેવો લાગ્યો તે આપ અમોને ઈમેઈલ અને પત્રો દ્વારા જરૂરથી જણાવજો.
2: તો આ સાથે જ કાર્યક્રમ પૂરો કરવાની કૃપાજી રજાની
1: અને ભાવના દોશીને આપશો અનુમતિ.
2: નમસ્કાર.

સલામત ખાનના સ્વરમાં સુગમ સંગીત આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: મહાસાગર શક્તિઓ છે, જેમના સહિયારા મૂલ્યો અને સમાન વૈશ્વિક દ્રષ્ટિકોણ બંને રાષ્ટ્રો વચ્ચે પરસ્પર વિશ્વાસને મજબૂત બનાવે છે. મેલબોર્નમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બેનીઝ સાથે સંયુક્ત પ્રેસ નિવેદનમાં બોલતા તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીએ અભૂતપૂર્વ પ્રગતિ કરી છે અને શિખર સંમેલનથી દ્વિપક્ષીય સહયોગમાં નવા પરિમાણો ઉમેરાયા છે.
1: કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ યાની સીકા પર તેજી સે કામ કરને કા નિર્ણય લિયા હૈ જો દોનો દેશો કે લિયે બેલેન્સ એમ્બિશિયસ ઓર વિન વિન હોગા. હમ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર ભી તેજી સે આગે બઢેંગે. હમારી રિન્યુએબલ એનર્જી પાર્ટનરશિપ ક્લીન એનર્જી ઓર ક્લાઇમેટ એક્શન મેં હમારે પ્રયાસો કો સાકાર રૂપ દે રહી હૈ.
0: તેમણે કહ્યું કે ભારત પ્રશાંત ક્ષેત્ર ફક્ત બે મહાસાગરોનું મિલન બિંદુ નથી, પરંતુ તે ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પણ પ્રતિનિધિત્વ કરે છે.
1: હમારે મેરીટાઇમ સિક્યુરિટી કોલેબોરેશન રોડમેપ સે ઇન્ડો પેસિફિક મેં હમારે સાજા પ્રયાસો કો નઈ તાકાત મિલેગી. હમ શિપ બિલ્ડિંગ શિપ રિપેર ઓર મેન્ટેનન્સ મેં ભી મિલકર આગે બઢેંગે. ફ્રેન્ડ્સ, આજ હમને કઈ ક્ષેત્રીય એવમ આંતરરાષ્ટ્રીય મુદ્દો પર ભી વિસ્તારપૂર્વક ચર્ચા કી.
0: પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયાએ પરમાણુ ઉર્જાના ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે, જે ઓસ્ટ્રેલિયાથી ભારતને યુરેનિયમનો પુરવઠો પૂરો પાડવા માટે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કરશે. તેમણે કહ્યું કે આ કરાર ભારતના સ્વચ્છ ઉર્જા લક્ષ્યને નવી ગતિ આપશે. અગાઉ બંને નેતાઓએ મેલબોર્નમાં ભારત ઓસ્ટ્રેલિયા સીઈઓ ફોરમમાં ભાગ લીધો. બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ આર્થિક રોડમેપ બિઝનેસ ઇવેન્ટમાં સંબોધન કર્યું, જેમાં બંને દેશોના 200થી વધુ મુખ્ય કાર્યકારી અધિકારીઓ અને વેપારી નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદી ઓસ્ટ્રેલિયાના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે મેલબોર્ન પહોંચ્યા છે. ઓસ્ટ્રેલિયા ભારત વેપાર પરિષદના મુખ્ય સભ્ય વિશ્વ વિશ્વનાથને મેક વિથ ઇન્ડિયા પહેલની વધતી જતી અસર અંગે જણાવ્યું. આ જૂથ ઓસ્ટ્રેલિયામાં વ્યૂહાત્મક કોર્પોરેટ ભાગીદારીને પ્રોત્સાહન આપીને પ્રધાનમંત્રીના મેક ઇન ઇન્ડિયા વિઝનને અમલમાં મૂકવા માટે કામ કરી રહ્યું છે. ભારતે ઓસ્ટ્રેલિયા સુપર દ્વારા જાહેર કરાયેલ 500 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરના રોકાણનું સ્વાગત કર્યું. કંપનીના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર પોલ શ્રોડરે આજે સવારે મેલબોર્નમાં આ જાહેરાત કરી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં પ્રધાનમંત્રી શ્રી મોદીએ કહ્યું કે આ રોકાણ ભારતના વિકાસ પથ પર દુનિયાભરના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ભુવનેશ્વરમાં ઓડિશા યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી ખાતે ભારતના ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગ માટે રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. તેમણે યુવાનોને વિકસિત ભારતના પાયા તરીકે આધુનિક ટેકનોલોજી સંચાલિત મત્સ્ય ઉદ્યોગ અને દરિયાઈ વ્યવસાયોને અપનાવવા અપીલ કરી. તેમણે દૂરના પાણીમાં કાર્યરત ભારતીય માછીમારી જહાજો માટે અધિકૃતતા પત્રોના રાષ્ટ્રીય રોલઆઉટનું ઉદ્ઘાટન કર્યું. તેમણે ઓડિશા ડીપ સી ફિશિંગ મિશન દસ્તાવેજનું પણ અનાવરણ કર્યું. તેમણે ભારતની સી ફૂડ નિકાસ પર ભાર મૂકતા ડિજિટલ ઓથોરાઇઝેશન, જહાજ ટ્રેકિંગ અને વૈશ્વિક સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર ધોરણો દ્વારા ટેકનોલોજી સંચાલિત માછીમારી માટે હાકલ કરી હતી. ભારતના અધ્યક્ષપદે બ્રિક્સ દેશોના પરિવહન કાર્યકારી જૂથની બેઠક મહારાષ્ટ્રના નાગપુરમાં શરૂ થઈ છે. બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા કેન્દ્રીય પરિવહન સચિવ વી ઉમાશંકરે જણાવ્યું કે વરિષ્ઠ અધિકારીઓએ પરિપત્રતા, ગતિશીલતા, શહેરી માળખાગત સુવિધાઓ, ટકાઉ વિકાસ જેવા મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. દરમિયાન નાગપુરમાં સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણ વિષયવસ્તુ હેઠળ 11 અને 12 જુલાઈએ 3જી બ્રિક્સ પરિવહન મંત્રીઓની મંત્રીસ્તરીય બેઠક યોજાશે. કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી 11મીએ આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં અન્ય સભ્ય દેશોના મંત્રીઓ પણ ભાગ લેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/giu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ ઇરાન સામે નવા હવાઈ હુમલા શરૂ કર્યા, જેના જવાબમાં ઇરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. આ હુમલાના કારણે પર્સિયન ગલ્ફમાં યુદ્ધ સમાપ્ત કરવાના ઉદ્દેશથી થયેલા વચગાળાના કરારને ફરીથી જોખમ ઉભું થયું છે. જો કે બહેરીન, કુવૈત કે કતારમાં નુકસાન અંગે કોઈ માહિતી નથી. કુવૈતની સેનાએ જણાવ્યું કે તે સક્રિય

0: સક્રિયપણે આવતા ડ્રોન અને મિસાઇલોને અટકાવી રહી છે. ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડે બહેરીન અને કુવૈત પર હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. અમેરિકાના સેનાના સેન્ટ્રલ કમાન્ડે કહ્યું કે તેણે સમગ્ર ઇરાનમાં લગભગ 90 સ્થળો પર હુમલો કર્યો છે. અમેરિકાએ જણાવ્યું હતું કે આ હુમલાઓનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટમાં નેવિગેશનની સ્વતંત્રતાને ધમકી આપવાની ઇરાનની ક્ષમતાને વધુ નબળી કરવાનો છે. ભારતીય શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે ઉછાળો જોવા મળ્યો હતો. ઇરાન અને અમેરિકા વચ્ચેના હુમલાઓ પર બ્રેક વાગતા આજે પ્રારંભિક તબક્કે સેન્સેક્સ 500 અને નિફટીમાં 160 અંકોનો ઉછાળો જોવા મળ્યો હતો. આ તેજીની સ્થિતિ હાલમાં પણ યથાવત છે. રિયાલ્ટી, હોસ્પિટલ્સ અને સેવાઓને સંબંધિત શેરોમાં લેવાલીના પગલે તેજી જોવા મળી હતી. છેલ્લા અહેવાલ મુજબ અત્યારે સેન્સેક્સમાં 396 અને નિફટીમાં 139 અંકોનો ઉછાળો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ કાર્યકરોને શુભેચ્છા પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરીને સંગઠન વિદ્યાર્થી શક્તિને સંગઠિત કરવાનું અને યુવાનોમાં દેશભક્તિની ભાવના જગાડવાનું કાર્ય કરી રહ્યું છે. કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ પર તેના તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. હવામાન વિભાગે અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ અને ઉત્તર પશ્ચિમ પ્રદેશમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારો, પૂર્વ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં આજે ભારે વરસાદ થવાની શક્યતા છે. દરમિયાન આજે સવારે રાષ્ટ્રીય રાજધાનીના ઘણા વિસ્તારોમાં મધ્યમ વરસાદ થયો હતો, તો ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે પર્વતીય જિલ્લાઓમાં અનેક રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર વાહન વ્યવહાર ખોરવાયો હતો. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10 વાગે શરૂ થશે. શ્રેણીમાં 2-0 પાછળ હોવાથી ભારતીય ટીમ આ મેચ જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. અંતિમ મેચ શનિવારે સાઉધમ્પટન ખાતે રમાશે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોએ ગઈકાલે કઠુઆ જિલ્લામાં એક આતંકવાદી ઠેકાણાને શોધ્યું હતું અને 2 હેન્ડ ગ્રેનેડ જપ્ત કર્યા હતા. આકાશવાણી જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ જિલ્લાના બિલાવર વિસ્તારના ઉપરના ભાગમાં એક ઓવરગ્રાઉન્ડ વર્કર હાજી લતીફના ખુલાસા પર આ ઠેકાણું શોધી કાઢવામાં આવ્યું હતું. રબાગના રહેવાસી લતીફ, જેની 2 જુલાઈના રોજ ધરપકડ કરવામાં આવી હતી, તેના પર વર્ષોથી સરહદ પારથી 1 ડઝનથી વધુ આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરવાનો આરોપ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયા ક્રિટિકલ મિનરલ્સ કોરિડોર સ્થાપિત કરવા માટે સાથે મળીને કામ કરશે તેવી પ્રધાનમંત્રીની જાહેરાત. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે ઓડિશાના ભુવનેશ્વરમાં ઉચ્ચ સમુદ્રી મત્સ્ય ઉદ્યોગ સંસાધનોના ટકાઉ ઉપયોગની રાષ્ટ્રીય પહેલ શરૂ કરી. અમેરિકાના હવાઈ હુમલાના જવાબમાં ઇરાને બહેરીન, કુવૈત અને કતારને નિશાન બનાવ્યા. શેરબજારમાં ગઈકાલના કડાકા બાદ આજે 500 પોઈન્ટ સુધીનો ઉછાળો. અને બ્રિસ્ટલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી T20 મેચ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: आकाशवाणी का ये अहमदाबाद, बड़ौदा, राजकोट और भुज केंद्र है. पेश है फौजी दोस्तों के लिए विशेष कार्यक्रम जय भारती.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાજ્ય સરકાર દ્વારા આજે વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-29ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આ નીતિના શુભારંભ નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ડેટા સેન્ટર્સની ભવિષ્યની માંગ અને રાજ્યમાં ડિજિટલ અર્થતંત્રને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે આ નીતિ જાહેર કરવામાં આવી છે.
1: ગુજરાત દેશમાં બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ડેટા સેન્ટર બનશે તેવું મારું સ્પષ્ટ માનવું છે. આજે જાહેર થયેલી ડેટા સેન્ટર પોલિસી દ્વારા ટેકનોલોજીમાં શ્રેષ્ઠતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીને સમાન મહત્વતા આપતા ઇન્વેસ્ટમેન્ટને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકાર લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ માટે કટિબદ્ધ છે તે આ બાબત પોલિસીમાં સ્પષ્ટ દેખાય છે. ગુજરાત ડેટા સેન્ટર પોલિસી માત્ર ગુજરાત જ નહીં, દેશના ભવિષ્યના વિકાસને ગતિ આપશે અને ન્યૂ જનરેશન ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ.
0: અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે આ નીતિથી ગુજરાતને દેશનું અગ્રણી હાઇપર સ્કેલ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ડેટા સેન્ટર હબ બનાવવાનો લક્ષ્યાંક રખાયો છે. આ ઉપરાંત ડેટા સેન્ટર માટે

મહેતા જણાવે છે કે આ નીતિથી ગુજરાતને દેશનું અગ્રણી હાઇપર સ્કેલ અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ ડેટા સેન્ટર હબ બનાવવાનો લક્ષ્યાંક રખાયો છે. આ ઉપરાંત ડેટા સેન્ટર માટે 20 વર્ષ સુધી પ્રતિ એકમ 1 રૂપિયાની વીજદર સહાય અપાશે, તેમજ જમીનની ખરીદી તથા ભાડા પર 100% સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીમાંથી મુક્તિ મળશે. આ સાથે જ વીજ ડ્યુટીના 20 વર્ષ સુધી 100% રીએમ્બર્સમેન્ટ એટલે કે ખર્ચ પરત મેળવવાની જોગવાઈ છે. આ નીતિમાં ડેટા સેન્ટર માટે 10 વર્ષ સુધી 4% વ્યાજ સહાયની પણ જાહેરાત કરવામાં આવી. રાજ્યના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની માહિતીની સુરક્ષા માટે વિભાગીય ડેટા સમિતિ એટલે કે ડીડીસીની રચના કરવામાં આવી. આ ત્રણેય વિભાગના અધિક મુખ્ય સચિવ, અગ્ર સચિવ અથવા સચિવ આ સમિતિનું નેતૃત્વ કરશે. સત્તાવાર યાદી મુજબ કેન્દ્ર સરકારના ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ અને ગુજરાત સ્ટેટ ડેટા ગવર્નન્સ ફ્રેમવર્ક અંતર્ગત ડીડીસીની રચના બાદ ખેડૂતોની ગુપ્ત માહિતી સલામત રહેશે, તેમજ વચેટિયાઓ અને છેતરપિંડી પર નિયંત્રણ આવશે. આ ઉપરાંત ખેડૂતો સુધી સરકારની સહાય વધુ ઝડપથી પહોંચશે. રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદે વિરામ લીધો છે. દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે સામાન્ય વરસાદની સંભાવના છે, તો સુરતમાં થયેલા અતિભારે વરસાદના કારણે હજી પણ અનેક વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ નથી થયો. તેવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા આજે સુરત પહોંચ્યા છે. તેમણે મહાનગરપાલિકાની કચેરી ખાતે બેઠક યોજી સ્થિતિ તેમજ રાહત અને બચાવ કાર્યની માહિતી મેળવી હતી. તો ડાંગમાં ગત 24 કલાકમાં સૌથી વધુ 1 ઇંચ જેટલો વરસાદ આહવા તાલુકામાં નોંધાયો, જ્યારે વઘઈ તાલુકાનો ઘોડવહળ VA રોડ બંધ કરાતા તંત્ર દ્વારા લોકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે. ગઈકાલે સાંજે 5 વાગ્યા સુધીમાં બંધ 25 માંથી 24 માર્ગને વાહન વ્યવહાર માટે ફરી ખુલ્લા કરાયા. તાપીમાં પણ વરસાદને કારણે સોનગઢના ડોસવાડા ગામનો બંધ છલોછલ ભરાતા ભવ્ય નજારો જોવા મળ્યો. દરમિયાન નીચાણવાળા ગામોને સાવચેત રહેવા જણાવાયું છે. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરથી ઓમાન તરફ જતું મહેબુબે બુખારી નામનું વહાણ દરિયામાં ડૂબી જતા 2 ખલાસીના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ કરણ જોશી જણાવે છે કે ખરાબ હવામાન અને ઉગ્ર સમુદ્રી મોજાના કારણે મધદરિયે વહાણના બંને એન્જિન ફેલ થતા આ બંને ખલાસી ડૂબી ગયા હતા. ઘટનાની જાણ થતા નજીકમાં રહેલી અન્ય હોડીઓએ તાત્કાલિક પહોંચી 12 જેટલા ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટતા બપોરે 2 વાગ્યા સુધીમાં પંચમહાલના ગોધરા અને નર્મદાના ગરુડેશ્વર એમ માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 24.63% વરસાદ થતા રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં 65.83% જેટલો જળ સંગ્રહ થયો છે, તો 10 જેટલા બંધને હાઈ એલર્ટ પર રખાયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં સુભાષ બ્રિજ ખાતે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી RTOનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ કહ્યું કે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ સાથે આ નવી કચેરી લોકોને વધુ પારદર્શક, ઝડપી અને સરળ સેવાઓ પ્રદાન કરશે, તેમજ ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લાયસન્સ પ્રક્રિયા સંપૂર્ણ પારદર્શક બનશે. આ ઉપરાંત શ્રી સંઘવીએ RTO કચેરીના અધિકારીઓ સાથે બેઠક કરી લોકોને વધુ સારી ટ્રાફિક સુવિધાઓ કઈ રીતે આપી શકાય તે અંગે ચર્ચા કરી હતી. અમરેલીમાં 1 યુવક પર હુમલો કરનારા 2માંથી 1 સિંહને ટ્રેન્ક્યુલાઇઝ એટલે કે બેભાન કરવાનું ઇન્જેક્શન આપી વન વિભાગે પાંજરે પૂર્યો છે. અમારા પ્રતિનિધિ હરેશ ટાંક જણાવે છે કે અંટાળીયા રેવન્યુ વિસ્તાર અને લુવારિયા રિઝર્વ ફોરેસ્ટની સરહદ નજીક ગેરકાયદે સિંહ દર્શન કરવા ગયેલા યુવકો પર સિંહે હુમલો કર્યો હતો. તેમાં 1 યુવકનું મોત થતાં વન વિભાગ દ્વારા સિંહોને પકડવા તપાસ અભિયાન હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/ju અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: થતા જગતનો તાત ચિંતામાં મુકાયો હતો. જો કે જુલાઈ મહિનાના પ્રારંભે ચોમાસાની ઋતુનો ધમાકેદાર આરંભ થતા સમગ્ર જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા નદી નાળાઓ છલકાયા હતા. જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 30.68 ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સર્વત્ર મેઘમહેર થતા ખેડૂતો ડાંગરના વાવણી કાર્યમાં જોડાયા છે. ભારે વરસાદના કારણે પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું, તો જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે અને સ્ટેટ હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પણ પાણી ભરાતા ઘર વખરીને નુકસાન થયું હતું. જિલ્લામાં પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્રએ એનડીઆરએફની એક ટીમ તૈનાત કરી હતી. હવામાન વિભાગે જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારે વરસાદના કારણે ધરમપુર તાલુકાના ટાંકી ગામે એક સ્કૂલ વાન ચાલક કોઝવેના પાણીમાં તણાઈ જવાની ઘટના બની હતી. પાલઘર રેલવે સ્ટેશન નજીક ટ્રેક પર વરસાદી પાણી ભરાઈ જતા મુંબઈ તરફનો રેલ વ્યવહાર પ્રભાવિત થયો હતો. અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનોને વલસાડ સ્ટેશન પર ટર્મિનેટ કરવામાં આવી હતી, જેના કારણે મોટી સંખ્યામાં મુસાફરો અટવાયા હતા. સર્પદંશની સારવાર માટે ઝેરી સાપોના ઝેરમાંથી બનાવેલું રીજીયન સ્પેસિફિક એન્ટી સ્નેક વેનમ ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે અને સર્પદંશની સારવારમાં સંજીવની બનશે. વલસાડના ધરમપુર સ્થિત સર્પ સંશોધન કેન્દ્રએ ગુજરાતમાં જોવા મળતી સાપની 4 મુખ્ય ઝેરી પ્રજાતિઓનું પાવડર સ્વરૂપનું ઝેર તેલંગાણા સ્થિત એક લાયસન્સ પ્રાપ્ત એન્ટી સ્નેક વેનમ ઉત્પાદક કંપનીને સોંપ્યું છે. રાજ્યને જ્યારે આ એન્ટી સ્નેક વેનમ ઉપલબ્ધ થશે ત્યારે સર્પદંશથી થતા માનવ મૃત્યુને ઘટાડી શકાશે અને વર્ષ 2030 સુધીમાં સર્પદંશથી થતા મૃત્યુમાં 50% ઘટાડો કરવાના ભારતના રાષ્ટ્રીય લક્ષ્યાંકમાં મોટું યોગદાન મળશે. ગુજરાત મરીન પોલીસે દરિયાકાંઠે સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આતંકવાદી ઘટના બાદ હાઈ એલર્ટ પૂર્ણ થયા પછી પણ સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવાના હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને કોઈપણ પ્રકારની શંકાસ્પદ પ્રવૃત્તિ પર સમયસર નિયંત્રણ મેળવી શકાય તે માટે મરીન પોલીસ દ્વારા આવી કામગીરી નિયમિતપણે હાથ ધરવામાં આવી રહી છે. રાજ્યમાં ચાલી રહેલા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલના અધ્યક્ષસ્થાને નમો સ્વચ્છતા અભિયાનનો ઉદઘાટન સમારોહ મેડિકલ કોલેજના ઓડિટોરિયમમાં યોજાયો હતો. વર્ષ 2026માં યોજાયેલી વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની ઘરયાદી અને મકાન ગણતરીની કામગીરીમાં શિક્ષકોએ મહત્વપૂર્ણ અને જવાબદારીપૂર્ણ ભૂમિકા ભજવી છે, જે અંગે જિલ્લાના ધરમપુર તાલુકાના અંઘોળી પેણધા પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શના કુમારી પટેલે માત્ર 14 દિવસમાં પોતાને સોંપાયેલી વસ્તી ગણતરીનું કામ પાર પાડ્યું હતું, જે માટે તેમને ધરમપુરના પ્રાંત અધિકારી દ્વારા પ્રથમ ક્રમાંકનું પ્રમાણપત્ર એનાયત કરી તેમની સેવાને બિરદાવીને પ્રોત્સાહિત કરાયા હતા. નેપાળના કાઠમંડુ ખાતે યોજાયેલી સાઉથ એશિયન રોકબોલ ચેમ્પિયનશીપમાં ભારતીય ટીમે પ્રદર્શન કરીને સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો છે. આ વિજેતા ટીમમાં વલસાડના પ્રતિભાવંત ખેલાડી આરવ પટેલની સત્તાવાર પસંદગી થઈ હતી અને તેમણે ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાપી મહાનગરપાલિકા દ્વારા ચલા ઝોન ઓફિસ ખાતે યુસીડી શાખા દ્વારા 3 દિવસની જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેનો હેતુ રાજ્યની પ્રજા સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી બહોળા પ્રમાણમાં પહોંચે તથા આ યોજનાઓનો મહત્તમ લાભ પ્રજાજનોને મળે તેવો છે. આપ સાંભળી રહ્યા હતા વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક નવીન પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે વલસાડ જિલ્લાનો સમાચાર પત્ર લેખક નવીન પટેલ. વલસાડ જિલ્લામાં ચોમાસાના વિલંબ

આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો DTHનું પ્રસારણ. નમસ્કાર.

0: छाय गीत कार्यक्रम में अब लेते हैं एक अंतराल।
1: अलिया सिकंदर तू अत्यारे दरिये जाय छे?
2: अरे ना भाई ना, मने खबर छे के मॉनसून ब्रेक दरमियान दरिये न जवाय अने माछीमारी न कराय, समझ्यो?
1: ए बराबर, मॉनसून ब्रेक दरमियान दरियो खेडवो ए गंभीर अने सजापात्र गुनो छे। અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: એક પ્રકાર થી પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ।

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरील धड़कन। कुछ ही पलों में लेकर आते हैं प्रोग्राम तराने नए पुराने।
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો। ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ। આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો। હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીત, કલાકાર હેમા દેસાઈ. આરંભમાં સાંભળીએ બાલુભાઈ પટેલની રચના.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આ રચના હતી હરીન્દ્ર દવેની. સુગમ સંગીતમાં આપ સાંભળી રહ્યા છો હેમા દેસાઈનો સ્વર. કાર્યક્રમના અંતમાં સાંભળીએ અનિલ જોશીની રચના.

શ્રોતા મિત્રો, હેમા દેસાઈના સ્વરમાં આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત. આ સાથે જ આ કાર્યક્રમ અહીં પૂરો થાય છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. સમય થયો છે કાર્યક્રમ વિવરણનો. સાંભળીએ અમારા આજના હવે પછી પ્રસારિત થનારા અને આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. 6:30 આપ સાંભળશો યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવવાણી, જે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રદાન છે. 7:22 ગામનો ચોરો કાર્યક્રમ ભુજ કેન્દ્રનું પ્રદાન. આ બંને કાર્યક્રમો અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. 8:00 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે ગામા. 9:15 સ્પોટલાઇટ દિલ્હીથી રિલે થશે. 9:30 આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે અભિનેતા સંજીવ કુમાર પર. 10:00 છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત.

આવતીકાલ શુક્રવાર તારીખ 10 જુલાઈના રોજ પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમો આ પ્રમાણે છે. સવારે 6:10 ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના, 6:35 વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન, 6:45 ગાંધીવંદના અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. 7:20 ફિલ્મી ભક્તિ સંગીત, 7:30 જયેશ ધીણોજાના સ્વરમાં સુગમ સંગીત, 7:55 પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં વાદળનું ફાટવું એ વિશે માહિતી આપશે જાગૃતિ જેજારિયા. ભજનોનો કાર્યક્રમ નીરખને ગગનમાં 8:30 જે અંતર્ગત ભજનોની સરવાણી વહાવશે પૂનમભાઈ બારોટ. સંસ્કૃત સદ્રષ્ટાંત ગુજરાતી વાર્તાલાપ આપ સાંભળશો 8:50 વિષય રસૌ વૈસહ, વક્તા ડોક્ટર એ કે અજાબિયા. 9:15 ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન.

સાડા 10 વાગે કાર્યક્રમ અતીતના ઓવારેથી, જે અંતર્ગત નાટક શિખંડી, લેખન નરેન બારડ, નિર્માણ આર એસ દુધરેચિયા. 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમો અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે થશે. 12 વાગે ગુજરાતી ગીતો, 12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, જે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન છે. 1:30 વાગે જય ભારતી. સાંધ્યકાલીન સભાના આરંભે સાંજે 5:10 આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. 6 વાગે લોકગીતો, કલાકાર પ્રભુલાલ ભોરાણીયા.

0: યુવા દોસ્તોનો કાર્યક્રમ યુવવાણી 6:30 વાગે શ્રેણી યુથ આઇકન, જેમાં કમ્પ્યુટર હેકિંગ વિશે ભાર્ગવ પ્રજાપતિનો ઇન્ટરવ્યુ, નિર્માણ સુધીર દત્તા. 7:22 વાગે ગામનો ચોરો કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતનું મહત્વ એ વિશે સુરેન્દ્રનગરના મદદનીશ ખેતી નિયામક શ્રી ખેંગારજી ઠાકોર સાથે મુલાકાત, નિર્માણ અટલ શર્મા. 8:00 વાગે સારેગામા, 9:15 સ્પોટલાઇટ દિલ્હી કેન્દ્રથી રિલે થશે. 9:30 વાગે વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર કેન્દ્રિત હશે ગીતકાર અસદ ભોપાલી પર. 10:00 વાગે છાયાગીત અને 10:30 વાગે ઢલતી જાય રાત. શ્રોતા મિત્રો, આ હતી રૂપરેખા અમારા આજના હવે પછીના અને આવતીકાલે પ્રસારિત થનારા કેટલાક મુખ્ય કાર્યક્રમોની. મેડમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં સંસ્કૃતમાં સમાચાર દિલ્હીથી રિલે કરીશું.
1: એમ આકાશવાણી સંપ્રતિ વાર્તા શૂયંતામ, પ્રવાચક જતિના શર્મા. આદૌ મુખ્ય વાર્તા. પ્રધાનમંત્રિણઃ નરેન્દ્ર મોદિનઃ ઉદ્ઘોષઃ એકવિંશતિ શતાબ્દ્યાઃ નૂતન ભારતં વિકસિત રાષ્ટ્ર નિર્માણસ્ય લક્ષ્યં પ્રતિ દ્રુતગત્યા અગ્રેસરતિ. મેલબોર્ન નગરે ભારતીય સમુદાયસ્ય ભવ્યં સંમેલનં ચાસૌ સંબોધયતિ. ભારત ઓસ્ટ્રેલિયા દેશયોઃ મધ્યે રક્ષા સુરક્ષા સહયોગાય ઐતિહાસિકં સંયુક્ત ઘોષણાપત્રં હસ્તાક્ષરિતમ્. અનેન સહૈવ ઓસ્ટ્રેલિયા દેશસ્ય યુરેનિયમ ધાતોઃ દીર્ઘકાલિક આપૂર્તેઃ મહત્વપૂર્ણ સંધિઃ અપિ નિષ્પાદિતઃ. ઉપરાષ્ટ્રપતિના સીપી રાધાકૃષ્ણનેન ભુવનેશ્વરે ગભીર સમુદ્ર મત્સ્યપાલન સંપદઃ શાશ્વત ઉપયોગાય રાષ્ટ્રિયાભિયાનસ્ય વિહિતં વિધિવત અનાવરણમ્. રાષ્ટ્રીય શિક્ષાનીતેઃ અંતર્ગતં વયસ્ક સાક્ષરતા માનદંડાન અવાપ્ય ઉત્તરાખંડ રાજ્યમ દેશસ્ય પૂર્ણ સાક્ષર રાજ્યાનામ ગૌરવપૂર્ણ સૂચ્યામ સંમિલિતમ્. પ્રાવિષ્તાવત કૃત્સ્નેહી દેશે વ્યાપ્તા દિલ્લ્યાં વિગતરાત્રિકાલાત અશ્રાંત વૃષ્ટ્યા સામાન્ય જનજીવનમ અત્યંતમ બાધિતમ્. અપિ ચ ભારત ઇંગ્લેન્ડયોઃ મધ્યે પંચ ક્રીડાત્મિકાયાઃ ચતુર્થી અંતરાષ્ટ્રીય પ્રતિસ્પર્ધા અદ્ય રાત્રૌ તાવત 10 વાદને ક્રીડિષ્યતે. अथ वार्ताः विशदीकृत्य. प्रधानमन्त्री नरेन्द्र मोदी प्रावोचत् यत् एकविंशति शताब्द्याः भारतं विकसित भारतं भवितुं संकल्पबद्धो वर्तते. तेनोदीरितं यत् साम्प्रतं भारतं तादृशः देशः यः अधिक विकासे विश्वसिति.
2: 21वीं सदी का भारत आज विकसित होने के लक्ष्य पर काम कर रहा है. ये वो भारत है जो कहता है ग्रो मोर अचीव मोर. हम 140 करोड़ एस्पिरेशन से भरे राष्ट्र है. हम अधीर है, बेसब्र है. हम दुनिया की सबसे तेजी से बढ़ती इकोनॉमी है.
1: विगत 12 वर्षेषु स्वस्य तृतीयम् ऑस्ट्रेलिया भ्रमणम् हैट्रिक इति विज्ञापयता तेन प्रतिपादितं यत् एषः प्रवासः भारत ऑस्ट्रेलिया सम्बन्धानाम् ऊर्ध्वगामितां सूचयति. अत्रावसरे ऑस्ट्रेलिया देशस्य प्रधानमन्त्री एन्थनी अल्बनीज़ इत्यसा

નમસ્કાર યુવા મિત્રો, વર્ષા ઋતુનો આરંભ થઈ ગયો છે અને આ વર્ષા ઋતુમાં વરસાદના બે ટીપા સાથે રેડિયો સાંભળવો કેટલો સુકૂન લાગે છે અને ખાસ કરીને રેડિયોમાં ચાલતા એ ગીતો. જો વાત કરીએ તો આપણા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાવાણી એ ચાલતો હોય, હાથમાં એક ચાનો કપ હોય અને રેડિયો ચાલતો હોય અને વરસાદ ધીમી ધારે વરસી રહ્યો હોય, આહાહાહા, આ આહલાદક દ્રશ્ય જીવનભર યાદ બનીને રહી જતું હોય છે. તો યુવા મિત્રો, તમારા માટે ફરીથી હું આ કાર્યક્રમ લઈને આવી છું યુવાવાણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.

11 જુલાઈ એટલે કે વિશ્વ જનસંખ્યા દિવસ. દર વર્ષે આ દિવસ વિશ્વભરમાં વધતી જનસંખ્યા, તેના પડકારો અને તેના ઉકેલો અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે. જનસંખ્યા માત્ર આંકડો જ નથી, પરંતુ તે દેશના વિકાસ, આરોગ્ય, શિક્ષણ, રોજગાર અને કુદરતી સંસાધનો અને પર્યાવરણ સાથે સીધી જ રીતે જોડાયો છે. જ્યારે વસ્તી ઝડપથી વધે છે ત્યારે પાણી, ખોરાક, આવાસ, આરોગ્ય સેવાઓ અને રોજગારી જેવી મૂળભૂત જરૂરિયાતો પર દબાણ વધે છે. ત્યારે વિશ્વ જનસંખ્યા દિવસની શરૂઆત 1989માં કરવામાં આવી, જેનો મુખ્ય હેતુ પરિવાર નિયોજન, માતા અને બાળકના આરોગ્ય, મહિલાઓના શિક્ષણ અને સશક્તિકરણ તેમજ જવાબદાર માતા પિતૃત્વ અંગે સમાજમાં જાગૃતિ લાવવાનો છે. ભારત આજે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશોમાંનો એક છે અને આ પરિસ્થિતિમાં માત્ર વસ્તી વધારો જ પ્રશ્ન નથી, પરંતુ દરેક વ્યક્તિને ગુણવત્તાયુક્ત જીવન, સારું શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની તકો મળે તે પણ એટલું જરૂરી છે. વિશ્વ જનસંખ્યા દિવસ આપણને એ સંદેશ આપે છે કે વિકાસ અને જનસંખ્યા વચ્ચે સંતુલન જાળવવું એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. જ્યારે સમાજ શિક્ષિત બનશે, મહિલાઓ સશક્ત બનશે અને દરેક પરિવાર જવાબદાર નિર્ણયો લેશે, ત્યારે જ ટકા વિકાસનું સ્વપ્ન સાકાર થઈ શકશે. તો ચાલો આજે આપણે સૌ મળીને એ સંકલ્પ લઈએ કે સ્વસ્થ, શિક્ષિત અને જાગૃત સમાજના નિર્માણમાં પોતાનું યોગદાન આપીશું. અને આજ સંદેશ સાથે વિશ્વ જનસંખ્યા દિવસની આપ સૌને શુભેચ્છાઓ.

તો મિત્રો, વિશ્વ જનસંખ્યા પર આપણે આ માહિતી લીધી. નવા સંદર્ભમાં આજે આપણે વાત કરીશું વોટર હાર્વેસ્ટિંગ અને કેચ ધ રેઇન અભિયાન વિશે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે જળ એ જ જીવન છે. પાણી વગર જીવનની કલ્પના પણ અશક્ય છે, અને છતાં આજે વિશ્વના અનેક દેશોની જેમ ભારત પણ પાણીની અછતના પડકારનો સામનો કરી રહ્યું છે. વધતી જતી વસ્તી, ભૂગર્ભ જળનો વધુ પડતો ઉપયોગ અને વરસાદના પાણીનો બગાડ અને બદલાતી આબોહવા જેવી પરિસ્થિતિઓના કારણે જળ સંરક્ષણ સમયની સૌથી મોટી જરૂરિયાત બની ગયું છે. અને આ જ સંદર્ભમાં આપણે વોટર હાર્વેસ્ટિંગ અને કેચ ધ રેઇન વિશે વાત કરવી છે. વોટર હાર્વેસ્ટિંગ એટલે કે વરસાદના પાણીને એકત્રિત કરીને તેનો સંગ્રહ કરવો અથવા તેને જમીનમાં ઉતારીને ભૂગર્ભ જળનું સ્તર વધારવું. મિત્રો, આજે મોટાભાગના શહેરોમાં, ગુજરાતમાં અને ભારતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે, અને આ વરસાદ જ થકી આપણે વોટર હાર્વેસ્ટિંગ કરી શકીએ છીએ. ત્યારે વરસાદનો મોટાભાગનું જે પાણી નદીઓ મારફતે સમુદ્રમાં વહી જાય છે, તો આ પાણીનો આપણે યોગ્ય સંગ્રહ કરવામાં આવે તો ઉનાળામાં પણ પાણીની અછત ઘણી હદ સુધી દૂર થઈ શકે છે. મિત્રો, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ કેચ ધ રેઇન અભિયાનનો મુખ્ય સંદેશ છે કે વરસાદ જ્યાં પડે, જ્યારે પડે, ત્યાં જ તેને સંગ્રહ કરો. અને આ અભિયાનનો હેતુ છે કે વરસાદના દરેક ટીપાને બચાવીને પાણીનો સદુપયોગ કરી શકાય. આ અભિયાન અંતર્ગત ઘર, શાળાઓ, સરકારી કચેરીઓ, ઉદ્યોગો અને ગામડાઓમાં વરસાદી પાણીના સંગ્રહ માટે વિવિધ માળખા બનાવવા પર પણ ભાર મૂકવામાં આવે છે.

કે રૂફટોપ રેન વોટર હાર્વેસ્ટિંગ, ચેક ડેમ, તળાવનું પુનઃજીવન, સોકપીટ અને રિચાર્જ વેલ જેવી વ્યવસ્થાઓ કરવી. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીના સંગ્રહથી ભૂગર્ભજળનું સ્તર પણ સુધર્યું છે અને અનેક ગામોએ ચેકડેમ, તળાવો અને પરંપરાગત જળાશયોને જીવંત બનાવીને પાણીની સમસ્યાનો સફળતાપૂર્વક સામનો કર્યો છે. તો મિત્રો, પાણી બચાવવાની શરૂઆત ઘરમાંથી પણ થઈ શકે છે, જેમ કે નળ ખુલ્લો ન રાખવો, વરસાદી પાણીનો સંગ્રહ કરવો, પાણીનો બિનજરૂરી બગાડ અટકાવવો અને બાળકોમાં પાણી બચાવવાની ટેવ વિકસાવવી. આ નાના પ્રયાસો થકી પણ મોટો ફેરફાર લાવી શકાય છે. યાદ રાખીએ કે આજે બચાવેલું પાણીનું દરેક ટીપું આવનારી પેઢી માટે અમૂલ્ય ભેટ બની શકે છે.

સંતુલન બનાવવામાં પોતાનું યોગદાન પણ આપીશું. તો જળ બચાવવું, જીવન બચાવવું માત્ર સૂત્ર નથી, પરંતુ આપણા ભવિષ્યની સુરક્ષા માટેનો સંકલ્પ છે. અને આ જ સંદેશ સાથે આપની પાસેથી વિદાય લઈશ. નમસ્કાર.

પાણી બચાવવું માત્ર સરકારની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની ફરજ છે. ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે વરસાદના દરેક ટીપાને બચાવીશું અને પાણીનો સમજદારીપૂર્વક ઉપયોગ કરીશું અને કેચ ધ રેઇન અભિયાનને જન આંદોલન

તો યુવાનો આ હતું યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની, કે જ્યાં આપણે વાત કરી વોટર હાર્વેસ્ટિંગ અને કેચ ધ રેન અભિયાન વિશે, અને 11 જુલાઈ એટલે કે વિશ્વ જનસંખ્યા દિવસ પર આપણે વાત કરી. તો મિત્રો, સાંભળતા રહો આકાશવાણીનું અમદાવાદ કેન્દ્ર અને યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાની. ફરી મળીશું નવા વિષય સાથે અને ચર્ચા કરીશું આપની સાથે. રજા આપશો. નમસ્કાર.

શ્રોતો મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: સતત મોનિટરિંગ થતા સુરક્ષા અને વિશ્વાસમાં વધારો થયો છે. શિક્ષણ સુધીની સરળ પહોંચ અને ઉજ્જવળ ભવિષ્ય તરફનું એક સશક્ત પગલું એટલે બિરસા મુંડા જનજાતીય ગૌરવ પરિવહન, સુગમ અને સુરક્ષિત શિક્ષણ યાત્રા.
1: અને આ સાથે જ ગેર ફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં પૂરો થયો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં એટલે કે બરાબર 7 કલાક અને 10 મિનિટે આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 નો આજથી શુભારંભ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઈંધણ અપનાવવા પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી. ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 500 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 નો આજથી શુભારંભ કરાયો. ભવિષ્યની ડેટા સેન્ટર્સની માંગ અને રાજ્યમાં ડિજિટલ ઇકોનોમી વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નીતિનો પ્રારંભ કરાવ્યો હતો. તેનો ઉદ્દેશ 8 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યને નિર્ધારિત કરતા ભારતના અગ્રણી ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈ કેન્દ્ર તરીકે રાજ્યને સ્થાપિત કરવાનો છે.
1: આ નીતિનો ઉદ્દેશ રાજ્યમાં 6 લાખ કરોડ રૂપિયાના રોકાણને આકર્ષવાનો અને વધુ રોજગારીના સર્જનનો છે. ટકાઉ વિકાસ પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા દર્શાવતી આ નીતિ અંતર્ગત ડેટા કેન્દ્રો માટે 51% હરિત ઉર્જાનો ઉપયોગ કરવા અને ક્ષાર નિવારણ પ્લાન્ટથી જળ મેળવવું અનિવાર્ય છે. નીતિમાં સમાવિષ્ટ પ્રોત્સાહન મુજબ ધોલેરા વિસ્તારમાં માન્ય સ્થિર મૂડીરોકાણ પર 2.5% સબસીડી અને 10 વર્ષની અંદર દાવો કરી શકાય છે, જ્યારે 10 વર્ષની ટર્મ લોન પર 4% સુધીની સબસીડી મળશે તો 20 વર્ષ માટે પ્રતિ એકમ 1 રૂપિયા સબસીડીથી લાંબા ગાળાની કાર્યકારી બચત સુનિશ્ચિત થશે. ઉપરાંત જમીનના ભાડા અને ખરીદીના વ્યવહારો પર 100% મુક્તિ અપાશે તો ઇલેક્ટ્રીસિટી ડ્યુટીનું 20 વર્ષ માટે 100% રીએમ્બર્સમેન્ટ એટલે કે વળતર મળશે. ઉપરાંત 20 વર્ષ સુધી પ્લાન્ટ અને મશીનરી, બિલ્ડીંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માન્ય સેવાઓ પર રાજ્ય વસ્તુ અને સેવા કર SGST નું સંપૂર્ણ રીએમ્બર્સમેન્ટ અપાશે તો હાઇપર સ્કેલ અને તૈયાર માળખાકીય સુવિધાઓને સક્ષમ બનાવવા FSI, પાર્કિંગ, ગ્રાઉન્ડ કવરેજ અને તકનીક જોગવાઈઓમાં છૂટછાટ અપાઈ છે. જયેશ પટેલ, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
0: કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ મુક્ત પરિવહનની હિમાયત કરતા પરંપરાગત ઈંધણ પરની આયાત ઘટાડવા, વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઈંધણ અપનાવવા પર ભાર આપ્યો. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર આપ્યો હતો. શ્રી ગડકરીએ જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પોષાય તેવું અને સુલભ બનાવવાની ઓપરેટર્સને અપીલ કરી હતી. શ્રી ગડકરીએ ખાનગી બસ માટે પણ આગામી સમયમાં બસ પોર્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
2: હમારે દેશ મેં હર સાલ 5 લાખ એક્સિડેન્ટ હોતે હૈ ઓર 1,80,000 મૌતે હોતી હૈ. દેશ કા 3% GDP કા નુકસાન હોતા હૈ, અલગ બાત હૈ, પર હમારે ઇસલિયે જો એક્સિડેન્ટ્સ હૈ ઉસકો રોકને મેં ભી હમે આપકા સહયોગ ચાહિયે ઓર ઇસલિયે રોડ

0: safety is the highest priority for the government.
1: આગાઉ તેમણે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ના નિરીક્ષણ પ્રવાસ દરમિયાન દાહોદમાં દિલ્હી વડોદરા એક્સપ્રેસ વે પેકેજ 26 ના બાંધકામ સ્થળની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત સુરત અને નવસારીની મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો. સુરતમાં તેમણે મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજી વરસાદથી પૂરની સ્થિતિ, સાફસફાઈ, રોગ નિયંત્રણ પગલાં અને નુકસાનગ્રસ્ત વિસ્તારોમાં આર્થિક સહાય ચૂકવવાની કામગીરીની સમીક્ષા કરી. શ્રી પટેલે તમામ વરસાદી અસરગ્રસ્તોને ઝડપભેર કેશ ડોલ્સ એટલે કે આર્થિક સહાય અને ઘરવખરી સહાય પૂરી પાડવા દિશાનિર્દેશ આપ્યા હતા. આ અંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા સુરતમાં ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે ખાડી વિકાસ માટે 500 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય કરાયો છે. નવી કામગીરીમાં કોઈ બેદરકારી હોય, નવા રોડ તૂટ્યા હોય તો જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા સૂચના અપાઈ હોવાનું પણ શ્રી સંઘવીએ ઉમેર્યું.
0: કોઈ ભી જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ ભી લેપ્સ થઈ હોય તો એની સંપૂર્ણપણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે. કોઈ ભી રોડ, બીજા કોઈ ભી કામગીરી, નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ ભી વીકનેસ હોય તો એની ઉપર ભી પગલાં ભી ભરવામાં આવે અને જરૂર લાગે તો ફોજદારી પગલાં ભી ભરવામાં આવે તેની ભી સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે. ભવિષ્યની અંદર આવા ખાડીને લઈને સુરત શહેરમાં પૂર ના આવે તે માટે ફૂલ પ્રૂફ પ્લાન બનાવવામાં આવે તે માટે
1: ત્યારબાદ શ્રી પટેલ સુરતથી નવસારી પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવસારી શહેર જિલ્લામાં તાજેતરના ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિ, તંત્રની બચાવ અને રાહતની કામગીરીની સમીક્ષા કરી હતી. રાજ્યભરમાં વરસાદનું જોર ઘટ્યું છે. દરમિયાન આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આવતીકાલે ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
2: आने वाला 7 दिन के लिए इसमें इक्का दुक्का स्थानों से लेकर कुछ ही जगह में गुजरात रीजन में हल्का से मध्यम बरसात का संभावना रहेगा और सौराष्ट्र कच्छ में इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना रहेगा. कोई भारी बरसात का पूर्वानुमान नहीं दिया गया है अगले 7 दिन के लिए. तटीय क्षेत्रों के लिए जो पवन का दिशा रहेगा, जो स्पीड रहेगा 15 से 20 नॉट.
1: રાજ્યમાં આજથી વરસાદનું જોર ઘટતા સાંજે 6 વાગ્યા સુધીમાં માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયો. આ સાથે રાજ્યમાં અત્યાર સુધી મોસમનો કુલ સરેરાશ 25% જેટલો વરસાદ નોંધાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ અમરેલીમાં સિંહના હુમલાથી 1 યુવકના મોત થવાની ઘટના અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું સિંહ દર્શન કરવા ગયેલા યુવાનોએ ઉશ્કેરણી કરતા સિંહે હુમલો કર્યો હોવાનું જણાયું છે. શ્રી મોઢવાડિયાએ લોકોને સિંહોની નજીક જવાનો પ્રયાસ ન કરવા પણ અપીલ કરી.
3: જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે એ પ્રમાણે આ યુવાનો સિંહ દર્શનના એકાદી ગયા હતા અને સિંહ એમના પરિવાર સાથે હતો અને મીટિંગનો પીરિયડ ચાલતો હતો. બચ્ચાઓ પણ એમના સાથે હતા અને પ્રોવોકેશનને કારણે, ઉશ્કેરવાને કારણે આ સિંહે અચાનક હુમલો કરતા દુઃખદ ઘટના બની છે. જે સિંહ હતો એને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો છે. અમારી સૌને વિનંતી છે કે એને પ્રોવોક ન કરીએ, એમને ઉશ્કેરવાનો કે એને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ પણ ન કરીએ અને આ સમય દરમિયાન
1: સર્ટિફાઈડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ CMA ફાઉન્ડેશનના પરિણામમાં અમદાવાદ ચેપ્ટરનું 82% પરિણામ જાહેર થયું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરાયેલા પરિણામ સાથે અમદાવાદનો 5 વર્ષનો વિક્રમ તૂટ્યો છે. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક આવ્યો છે. ગત 14 જૂને લેવાયેલી પરીક્ષા અમદાવાદમાં 222 વિદ્યાર્થીએ આપી હતી. તેમાંથી 182 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. અમદાવાદ ચેપ્ટરમાં 8મો ક્રમાંક મેળવનારા યશ પ્રજાપતિએ આ અંગે પ્રતિક્રિયા આપી.
4: સ્ટાર્ટિંગમાં આવ્યા હતા તો મેં પર સર સબને બહુ અચ્છી ગાઈડન્સ દીધી, અમે પ્રોવાઈડ કી હતી અને બાકી રેગ્યુલર ક્લાસીસને બહુ અમે હેલ્પફુલ કી. થ્રુ આઉટ ધી જર્ની મેં અમે ફ્રેન્ડને આપણે ટ્રસ્ટ દિખાયા અને અંધા ચેપ્ટરને બહુ અમે હેલ્પફુલ કી હૈ. સર મેં સ્કોર કિયે 318 આફ્ટર 400. યહાં પર જો ક્લાસીસ થી વો રેગ્યુલર અટેન્ડ કિયે થે ઓર ઘર જાકે બસ

0: टू टू थ्री आवर्स सेल्फ स्टडी से की थी और ओवरऑल अच्छा हेल्पफुल रहा था थ्रू आउट।
1: મોરબીમાં સબ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી છે. આવતીકાલે સવારે 10 વાગે બંને ટીમ વચ્ચે ફાઇનલ મેચ રમાશે. ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા યોજાયેલી સ્પર્ધાની સેમીફાઇનલ મેચમાં આજે રાજકોટે સુરત અને જામનગરે વડોદરાની ટીમને પરાજય આપ્યો હતો. રાજકોટના યાના પીપળિયાએ 2 અને હીર ખંડેડિયાએ 1 ગોલ કર્યો હતો, જ્યારે જામનગરના અસ્મિતા કપ રાષ્ટ્રીય ખેલાડી જાંબુચા દયાએ 5, ઉર્મિલા ધોરિયા, દિયા પટેલ અને સંજના મેનિયાએ 2-2 ગોલ કર્યા હતા. અમદાવાદમાં સાબરમતીથી મોટેરા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતા માર્ગ પર આજથી દબાણ હટાવવાની મહાઝુંબેશ હાથ ધરાઈ. રાષ્ટ્રમંડળ રમત અને ઓલિમ્પિક્સને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારનો વિકાસ કરાશે. તેના ભાગરૂપે મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકાના દરિયામાં દીવાદાંડી ગામે એક મોટું જહાજ દરિયાના પ્રવાહ સાથે તરતું જોવા મળ્યું. તકનીકી ખામી અને ખરાબ હવામાનના કારણે જહાજ દરિયાના પ્રવાહ સાથે દ્વારકા તરફ ખેંચાઈ આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં ભારતીય તટરક્ષક સહિત સંબંધિત તંત્ર એલર્ટ થયું છે. જહાજ સાથે સતત સંપર્ક સાધવાના પ્રયાસ ચાલી રહ્યા છે. જો પરિસ્થિતિ વધુ ગંભીર બનશે અથવા ખલાસીઓના જીવને જોખમ ઊભું થશે તો તટરક્ષક દ્વારા હેલિકોપ્ટરની મદદથી બચાવ અભિયાન હાથ ધરાશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા કટોસણ રોડ બહુચરાજી રણુજ રેલવે લાઇન પર ટ્રેન સેવા ફરી શરૂ કરાશે. હાલ રેલવે સેફ્ટીના કમિશનર દ્વારા કટોસણ રોડ રણુજ વચ્ચેના 63 કિલોમીટર લાંબા રેલખંડનું નિરીક્ષણ કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારા વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029 આજથી શુભારંભ. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર આપ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં વરસાદથી સર્જાયેલી સ્થિતિની સમીક્ષા કરી. ખાડીપુરની સમસ્યાના કાયમી ઉકેલ માટે 500 કરોડ રૂપિયા ફાળવવા નિર્ણય. રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું. આજે માત્ર 2 તાલુકામાં સામાન્ય વરસાદ. ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આવતીકાલે વરસાદની આગાહી. સીએમએ ફાઉન્ડેશનનું પરિણામ જાહેર. અમદાવાદના મનોજ પટેલનો સમગ્ર દેશમાં 9મો ક્રમાંક. અને મોરબીમાં યોજાયેલી ફૂટબોલ સ્પર્ધામાં રાજકોટ અને જામનગરની ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ રજૂ કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો એટલે કે ગ્રામીણ જગતને અનુલક્ષીને કાર્યક્રમ ગામના ચોરો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો ગ્રામ્ય વિસ્તારના શ્રોતા મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ પ્રસ્તુતિ આકાશવાણીના અમારા ભુજ કેન્દ્રની છે. એને રામ રામ છે આનંદભાઈ. તમને ને ચોરાનો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો ને ખેડૂત મિત્રોને નીલમબેનના જાજા કરીને રામ રામ
2: રામ રામ રામ રામ રામ.
3: સામાન્ય રીતે મિત્રો જોવા જઈએ ને તો માણસને ઘણું બધું કામ કર્યા પછી શારીરિક શ્રમની અનુભૂતિ થાય છે અને ઘણીવાર મનનો થાક પણ લાગે છે, માનસિક પરિતાપ પણ થતો હોય છે અને આ બધાનો શ્રેષ્ઠ ઉપાય છે ઉત્સવોની ઉજવણી. એટલે પહેલેથી જ આપણા દેશમાં ઉત્સવોને વિશેષ મહત્વ અને સ્થાન આપવામાં આવ્યું છે. ઉત્સવ ગમે તે પંથ સંપ્રદાયનો હોય પણ ઉજવણી તો સૌ સાથે મળીને જ કરે છે, એટલે કે આસ્થાનું કેન્દ્ર પણ ઉત્સવો હોય છે અને ઉત્સવોની ઉજવણીથી માનવમાં એક નવો દોરી સંચાર થાય છે, જીવન જીવવાનો ઉત્સાહ મેળવે છે

અને કામ કરવાની ધગસ પણ વધે છે. અને ઉત્સવોની ઉજવણી કઈ રીતે થાય છે? તો ઉત્સવોની ઉજવણી ગીત, ભજન, દુહા, છંદ, કીર્તન વગેરેથી થાય છે. તો આવો, ચાલો આપણે પણ આપણા કાર્યક્રમની શરૂઆત કરીશું આ ભજનથી, અને પછી કરીશું ખેતીવાડીની વિશેષ

0: અને ખેડૂત એ જગતનો તાત. જગતનો તાત શા માટે? કારણ કે દરેક જીવ માત્રનું ભરણ પોષણ ખેડૂત ખેતી કરી, મહેનત કરી અને જે અનાજ પકવે છે એનાથી થાય છે. માટે ભરણ પોષણ કરનાર એ જગતનો તાત એટલે ખેડૂત. આજે વાત કરીશું કચ્છી મેવો ખારેકની. મિત્રો, ખારેક આમ તો મૂળ અરબસ્તાનમાં થાય, પણ હવે તો આખા ભારત દેશમાં પણ થાય છે. અને કચ્છના સંદર્ભમાં વાત કરીએ ને તો ખાસ કરીને કાંઠાળ વિસ્તારમાં મુંદ્રા, દ્રબ, જરપરા એ વિસ્તારમાં થાય છે. ઇઝરાયલમાં પણ વિશિષ્ટ ખારેક બારેય થાય છે. પણ આ ખારેકની વાવેતર કઈ રીતે કરવું, ખારેકને ઉગાડવી કઈ રીતે, તો એના માટે જોઈએ ટિશ્યુ કલ્ચરના રોપા અથવા તો પ્રમાણિત કે સારી રીતે ઉછરેલા ખારેકના બચ્ચા અને તેનું વાવેતર, એ ખૂબ જ મહત્વનું છે. તો ખારેકના બચ્ચાનો ઉછેર કઈ રીતે કરવો અને તેને વાવવા કેમ, એ વિશેની આજે આપણે વાત સાંભળીશું શ્રી દેવરાજભાઈ ગઢવી પાસેથી. તો આવો સાંભળીએ. એ રામ રામ દેવરાજભાઈ.
1: રામ સત રામ સત.
0: દેવરાજભાઈ, તમારો શું વ્યવસાય છે?
1: અમારો ખેતી.
0: બરાબર. તો ક્યાં ગામમાં ખેતી ને કેટલી ખેતી છે તમારી?
1: અમે જરપરાના છીએ મૂળ.
0: બરાબર.
1: અને અમારા બાપુજીની 19 એકર જેવી જમીન છે. પણ અત્યારે હાલના મારા ભાગમાં જમીન 4 એકર છે.
0: બરાબર. તો શું વાવેતર છે એમાં?
1: એટલે હમણાંનું એવું છે કે અમારી ખારેક જ છે. ખારેકમાં 300 જેવા ઝાડ છે. પણ હવે અમારા પાણી બહુ ખારા થઈ ગયા, પાણીના કારણે હવે બીજું કાંઈ પણ અમે વાવી ન શકીએ. એટલે હવે ખારેક જ છે. ને ખારેકોમાં પણ માવજત અમે હમણાં હાલના પોઝિશનમાં ઓછી કરી રહ્યા છીએ.
0: બરાબર.
1: કારણ કે પાણી ન હોય ત્યાં સુધી બીજો કોઈ પાક, કોઈ પણ મહેનત કરીએ તો પાણી વગર બધું અધૂરું છે.
0: બરાબર. તો પહેલા તમે જે ખેતી કરતા એમાં શેની શેની ખેતી કરતા?
1: એમાં ઈસબગુલ, એરંડા, કપાસ એવું બધું કરતા, મગફળી.
0: બરાબર. હવે તમારા પાસે જે જમીન છે એમાં પિયતની સગવડ હાલે શું છે?
1: હાલે 4 એકર જમીન છે. એમાં અમે બોર છે અને બોરમાં 350 ફૂટ ઉપર પાણી છે. પણ બહુ ખારા પાણી છે, 3000 TDS, ક્યાંક 2500 TDS એવા બધા પાણી થઈ ગયા છે.
0: બરાબર. એટલે પાણીની ગુણવત્તા પ્રમાણમાં નબળી છે.
1: હા, નબળી છે ને.
0: બરાબર. એટલે નબળી પાણીની ગુણવત્તામાં ખારેક કે એવા જ બાગાયતી પાકો થઈ શકે.
1: હા,
0: બીજા કોઈ પાક થઈ ન શકે.
1: ન શકે.
0: બરાબર. તો હાલમાં તમારી જે ખારેક છે એમાં તમે શું માવજત કરો છો?
1: હાલમાં તો છે ઈ તો અમે ખાલી ખેડીએ ને ખાતર નાખીએ અને પાણી બરાબર નથી એટલે બહુ વધારે મહેનત નથી કરી શકતા એમ.
0: બરાબર.
1: બાકી હાલના પોઝિશનમાં અમે બીજી જગ્યાએ જઈ રહ્યા અને ખારેકોનું બચ્ચા જે બાંધવાનું સાઈડમાં જે બચ્ચા આવે એ નાના બચ્ચાને સાઈડમાં બધું સાફ કરી અને બાંધી નાખીએ. બાંધવામાં આવે એમાં જ્યારે મૂળિયા આવી જાય, મૂળિયા પાછળ એનો ધારો કે ઓપરેશન જ છે. સારી રીતે તમે ત્યાં જુઓ, અમે જ્યારે ઝાડોમાં કામ કરતા હોઈએ ત્યારે તો એક ઓપરેશન જ છે. અને એ ઓપરેશન 3 મહિના, ક્યારેક 4 મહિના, ક્યારેક 5 મહિના એવા મૂળિયામાં ટાઈમ લાગતું હોય. એ જ્યારે મૂળિયા આવી જાય બરાબર ત્યારે એને અમે કાઢી, ધારો કે ઓપરેશન છે, અને એ ઓપરેશનથી કરી અને બીજી જગ્યાએ આપણે વાવવું હોય તો વાવી શકાય. અને જે સારા સારા ઝાડ હોય તો ઇઝરાયલ હોય, દેશી ખારેક હોય કે ટીસ્યુ ના હોય, તો એવી રીતે અમે વાવીએ.
0: બરાબર. એટલે હાલમાં તમારી કામગીરી એ બચ્ચા બાંધવાની અને બચ્ચાને વાવવાની છે.
1: હા,
0: બરાબર. હવે જે બચ્ચા તમે બાંધો તો એમાં શું કાળજી રાખો?
1: બચ્ચા બાંધીએ એને પહેલાં તો અમે દવા સાઈડમાં નાખવી પડે કે જ્યારે એની બરી છોલાય સાઈડમાંથી ત્યારે શું એમાં જીવાંક આવે અને એને સુગંધ પડે, એમાં જીવાંક આવી જાય. એટલે જીવાંક માટે DDT છે કે ફોરેટ છે એ નાખી અને રેતીથી દાટી નાખવાનું.
0: બરાબર.
1: પછી એના ઉપર પાણી ચાલુ કરી દેવાનું.

મિત્રો, અગાઉ કાર્યક્રમમાં કહ્યું એ પ્રમાણે ખેતીવાડી એ બહુ વિશેષ સ્થાન ધરાવે છે અને ખેતીનો વ્યવસાય કરનાર એટલે ખેડૂત.

0: પાણી આવી જાય અને પછી સાર સંભાળ રાખવા નહીં, અને એને જ્યારે 3 મહિના થઈ જાય ત્યારે એમાં મૂળી આવી જાય, કોઈકના 4થા મહિનામાં આવે. એ જેડીવી ઝાડની
1: વિકાસ
0: વિકાસ એ પ્રમાણે એ બધું હાલતું હોય.
1: બરાબર. એટલે તમને કઈ રીતે ખબર પડે કે જે આ બચ્ચો છે એને હવે બીજી જગ્યાએ વાવી શકાય એમ છે?
0: એમાં સાઈડમાં મૂળી આવી જાય ને પાકા મૂળિયા હોય ત્યારે આપણે સમજી શકીએ કે હવે એને કાઢવામાં વાંધો નહીં આવે.
1: બરાબર. હવે જ્યારે કાઢો તો કાઢતી વખતે શું તકેદારી લ્યો છો?

0: સાઈડમાં મૂળિયા આવી જાય નહીં, પાકા મૂળિયા હોય ત્યારે આપણે સમજી શકીએ કે હવે એને કાઢવામાં વાંધો નહીં આવે.
1: બરાબર. હવે જ્યારે કાઢો તો કાઢતી વખતે શું તકેદારી લ્યો છો?
0: તો એમાં સાઈડમાં અમે ખાડો ખોદીએ, આસ્તે આસ્તે બીજા મૂળિયા ન કપાય, માતૃ છોડને નુકસાન ન થાય, એવી રીતે એનો જ્યારે પોઈન્ટ આવે એની ગાંઠ જ આવે, અને ગાંઠ માથે અમે ઓપરેશન દ્વારા આમ કાપી નાખીએ એમ.
1: બરાબર.
0: અને બીજી સાઈડ પછી અમે એને લઈ કોઈ પણ વાહનમાં.
1: બરાબર.
0: એવી રીતે અમે ત્યાં ખાડો ખોદી અને વાવેતર કરી નાખીએ.
1: બરાબર. તમે આ કામગીરી લગભગ કેટલા સમયથી કરો છો?
0: મને 3.5 વર્ષ થઈ ગયા.
1: બરાબર.
0: કચ્છમાં કે ગુજરાતમાં હું અમુક ઠેકાણે કામ કરી આવ્યો છું.
1: બરાબર. એટલે કચ્છ અને ગુજરાતમાં પણ આ બચ્ચા વાવેતરની કામગીરી માટે તમે જાઓ છો?
0: હા.
1: બરાબર. હવે જ્યાં બચ્ચા વાવવાના છે ત્યાં પૂર્વ તૈયારી શું કરવી પડે, અથવા તેઓ કરી રાખે ખેડૂતો, અને પછી તમે કઈ રીતે એનું વાવેતર કરો?
0: તો એમાં પહેલું એવું છે કે કોઈક માણસો હોય ને, અમને કદાચ કોઈ કહે કે આપણે વાવવા છે, તો અમે પહેલાં તો ત્યાં જમીન જોવા જવી જોઈએ. બીજા નંબરમાં એમાં કેવી રીતનો ખાડો કરવું, કે પથ્થરાળ જમીન છે કે ડુંગરાળ જમીન છે કે રેતાળ છે કે કાળી ધાડાવાળી જેને કહીએ એવી જમીન, કેવી આ પ્રકારની જમીન છે, કેવું એનું પાણી છે. એવી રીતે પછી અમે ખાડો કરી, ક્યાં ક્યાંક જગ્યા એવું હોય કે જ્યાં જમીન નબળી હોય કે પથરાળ કે ડુંગરાળ હોય તો મશીનથી મોટા ખાડા કરવા પડે.
1: બરાબર.
0: એમાં બીજી સેડાની જમીન હોય અથવા દૂરથી નદીમાંથી કોઈ પણ સીમાડામાંથી ત્યાંથી એ ખાડા ભરી શકાય, મશીન દ્વારા ખાડા પૂરી દેવામાં આવે, એમાં ખાતરને બધું મિક્સ કરવું પડે, દેશી ખાતરને, પછી ખાડા ખોદી અને જ્યારે બચ્ચા અમે લઈ જઈએ ત્યાં ખાડા બધા તૈયાર જ કરેલા હોય, ખાલી 2-2, 4-4 પાવડાથી મીટી કાઢી અને એને એવી રીતે વાવી દેવામાં આવે.
1: બરાબર. એટલે જે બચ્ચું એક જગ્યાથી કાઢીને બીજી જગ્યાએ તમે વાવો ત્યારે કાંઈ દવાનો કે છંટકાવ કરવો પડે કે જેથી તેમાં રોગજીવાત ન આવે ને એ સારી રીતે ઉછરી શકે એના માટે?
0: હા, એના માટે આવે. એના માટે જે મેં પહેલા જ કીધું કે DDT છે, ફોરેટ છે, એ દવા આપણે નાખવી પડે.
1: બરાબર. અને બીજું કઈ ખાતર કે એમાં નાખવું પડે?
0: બહુ વધારે ખાતર ન નખાય. એનું કારણ છે કે એમાં જે શોષણ શક્તિ ઓછી હોય, અરે બચ્ચું કહેવાય, જેમ નાના બાળકને આપણે રોટી કેટલી ખવડાવીએ એમ,
1: બરાબર,
0: ખાઈ ન શકે ને, તો એવી રીતે એને પાણી અને એના સિવાય ખાતર વધારે આપીએ તો એને ગરમી લાગી જાય અને ગરમીના કારણે એ સુકાઈ જાય.
1: બરાબર.
0: એટલે પહેલા એને પાણી પણ ઓછું આપવું જોઈએ. બીજી વાત એ આવે કે એને ખાતર નાખીએ તો ક્યારેક વધારે પાણી થાય તો એમાંથી ફૂગ લાગી જાય અને સડો પેદા થઈ જાય, એના કારણે કે ઊંડા ખાડા કરવા પડે.
1: બરાબર. એટલે ઊંડા ખાડા કરી અને પાણી અને ખાતરનું યોગ્ય પ્રમાણસર આયોજન કરવું પડે.
0: હા.
1: એટલે તમે એ બાબત જે ખેડૂતને વાવતા હો, વાવી દેતા હો, ત્યાં તમે જણાવતા હશો ને?
0: હા, એ તો જણાવવું જ પડે ને.
1: બરાબર. બરાબર. હવે એક જગ્યાએથી બચ્ચું ઉગ્યું, બીજી જગ્યાએ લઈ ગયા, ત્યાં વાવેતર થયું, પછી લગભગ કેટલા ટાઈમે એમાં ઉત્પાદન ચાલુ થાય?
0: એમાં સારી માવજત હોય તો 3 વર્ષે થાય, નહીં તો 4th વર્ષે ફાલ આવી જાય.
1: બરાબર.
0: પણ જે 3 વર્ષે માલ આવે એ કદાચ 1.5 કિલો 2 કિલો એટલે આપણે ખ્યાલ આવી જાય, બાકી બીજી 3જા વર્ષે 4થા વર્ષે જેમ જેમ વર્ષો વધારે નીકળતા જાય, સારી પછી આપણે માવજત કરતા જઈએ તેમ ઉત્પાદન એનું વધતું આવે.
1: બરાબર છે. હવે એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરેલા બચ્ચામાં સફળતાનો રેશિયો કેટલો આવે?
0: સફળતા એક એવું છે કે ધારો કે ઉદાહરણ તરીકે હું તમને સમજાવું કે ડૉક્ટરોએ એના આગળ 100 દર્દી જતા હોય અને બધા વખાણ પણ એના કરતા હોય કે આ સારું ડૉક્ટર છે, આપણે પણ સાંભળીને આગળ જઈએ તો જ્યારે 100 દર્દી થાય એના પાછળ 15 દર્દી એવા નીકળે કે એને ડૉક્ટરની એ દવા લાગુ ન પડે, એ તાસીરમાં થયેલો. તો આ બચ્ચાનું એક એવી વસ્તુ છે કે ક્યારેક કાઢવામાં કાંઈક થોડીક મિસ્ટેક થઈ જાય, આખો દિવસ આપણે કામ કરતા હોય ક્યાંક થઈ જાય. એના સિવાય બીજા નંબરની વાત આવે તો ક્યારેક વાહનમાં આપણે રાખતા હોઈએ અને એ વધારે દબાઈ જાય તો પણ એવું થઈ જાય. એની જે બરીનો ભાગ હોય, બરીકમાંથી તિરાડ પડી જાય ઉતારવામાં કે કોઈક માણસ

0: ચાર પાંચ માણસો કામ કરતા હોય, કોઈક વધારે પછડાટ એને આવી જાય, તો એમાંથી પણ એનો જ્યારે પાણી કે આપણે ચાલુ કરીએ તો એમાંથી સડો પેદા થઈ શકે.
1: બરાબર, એટલે આ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે, પણ તકેદારી લેવામાં આવે તો સફળતાનો સારો રેશિયો મળી શકે.
0: હા
1: બરાબર.
0: ક્યારેક એવું થઈ જાય કે જેની વાડી આપણે વાવીને એને માહિતી એટલી ન હોય, અથવા એ પોતે શોખીન માણસ હોય અને એ જ્યારે કરતો હોય ને પોતે હાજરી ન આપી શકે ને માણસોના ભરોસે હોય, અને કોઈક માણસ એવો મળી જાય કે સારું એના ઉપર ફરજ ન બજાવતો હોય કે એની પાણી કેટલું આપું, એ ધ્યાન ન આપે, તોય પણ એના કારણે ફેલ જાય. એટલે 100ની પાછળ 15 બચ્ચા ફેલ થઈ શકે.
1: બરાબર, એટલે કાઢવા વખતે, રોપવા વખતે અને રોપ્યા પછી માવજત અને કાળજી પ્રમાણે કેટલા બચ્ચા ઉછરશે એનું અનુમાન કરી શકાય. પણ પ્રમાણમાં સારો એવો રેશિયો છે કે જેનાથી 100 એ લગભગ 80 થી 85 રોપા ઉછરી આવે, બચ્ચા ઉછરી આવે અને ખારેક એમાંથી ઉગી શકે. હવે આજે ખારેકના બચ્ચાના છોડ કઈ રીતે પસંદ કરો, તમે કયા ઝાડમાંથી બચ્ચું લેવું એ કઈ રીતે નક્કી કરો?
0: એનું પહેલાં તો આપણે જોઈએ, કારણ કે ખેડૂત લેવાવાળો ખેડૂત હોય એક વસ્તુ એ છે, કારણ કે એ કોઈ મિલ માલિક વાવાવાળો ના હોય, એ હોય તો ખેડૂત જ હોય. તો પહેલાં આપણે ધારો કે દાખલા તરીકે તમારી વાડી અમે આવ્યા, એ ઝાડને આપણે જોઈએ તો પહેલાં વસ્તુ એ જોઈએ કે આ બચ્ચું છે એનો માતૃ છોડ છે એમાં 100 કિલો માલ છે, 80 કિલો માલ છે, એ વેરાયટી ઝીણી છે કે મોટી છે. ફળ, એ ફળ આપણે જોઈએ ને ચાખીએ આપણે મીઠું લાગે, પછી વરસાદના કારણે બગડતું ન હોય એવો વાવો જોઈએ. ત્રીજા નંબરની વસ્તુ એ છે કે ધારો કે આપણે ખેડૂત છે એ માર્કેટમાં માલ મૂકે, હવે ત્યાં વરસાદને એવું આવી જાય કે ક્યાંક વાવાઝોડું થઈ જાય, તો એ ઝાડ ટકાઉ એવું હોય છે કે આજે કાપવા જેવો ઝાડ હોય અને દલાલ કે આપણે કોઈ ફોન કરે કે હમણાં મંદી છે કે એટલી બજાર આવતી નથી, તો એ આપણે 4-5 દિવસ આગું પાછું કરી શકીએ એવું ઝાડની પસંદગી કરવી જોઈએ આમ ખેડૂતને.
1: બરાબર.
0: બાકી તો કેવું છે કે ઘણા માણસો હોય એને ધ્યાન ન હોય, મીઠી લાગી પછી ઝીણી હોય કે જાડી હોય, તો એ ખેડૂતને એટલો વિચારવું જોઈએ કે આ વરસાદમાં નથી બગડતી, કે વરસાદ પડશે ઓ ચિંતાનો, તો એને 24 કલાક 25 કલાક સુધી એ ટકી શકે એમ.
1: બરાબર.
0: મુશ્કેલી હોય એનો સામનો કરી શકે.
1: બરાબર, એટલે કે સ્વાદ, એની સાઈઝ અને એની ટકાઉ શક્તિ એ ખારેકમાં બહુ મહત્વની છે.
0: અને બીજો માલ વધારે હોય તો ધારો કે આપણે ગણી શકીએ કે આ ખારેક એવી છે કે 40 રૂપિયા કિલો જશે, કે 80 રૂપિયા જશે, કે 100 રૂપિયામાં જશે. ક્યારેક એવું હોય કે ક્યારેક આપણે માર્કેટમાં મૂકીએ નબળું ઝાડ હોય ખારું હોય તો માર્કેટમાં પણ એનો બજાર આવે નહીં, અને સારું ઝાડ હોય તો કોઈ ગ્રાહક ધારો કે 1 કિલો 2 કિલો તમે લીધી કોઈના પાસેથી અને તમને ખ્યાલ આવી જાય, તો બીજો વર્ષ આવે એ પહેલા જ તમે એની તપાસ કરી જુઓ કે આ ભાઈની ખારેક અમે ખાધી છે, તમે ક્યાંથી લઈ આવ્યા, કોની વાડેથી લઈ આવ્યા, તો 5 કિલો જોઈએ, આ તમે 5 કિલો હમણાં જે તમે લીધી તો બીજે વર્ષે તમે 10 કિલો લ્યો, બીજા કોકને તમે કહો, પણ સારું માલ હશે તો ખેડૂત 2 પૈસા કમાશે.
1: બરાબર, એટલે રંગ રૂપ ઉત્પાદન અને ટકાઉ શક્તિના કારણે જે છોડ સારું હોય તે પસંદ કરી શકાય. તો દેવરાજભાઈ, આપના સાથેની ખારેકના બચ્ચાના ઉછેરની અને વાવેતરની વાત સાંભળી ખૂબ આનંદ થયો. એ રામ રામ.
0: રામ સત, રામ સત.
1: દેવરાજભાઈ ગઢવી જે ખારેકના બચ્ચાનું ઉછેર અને તેના વાવેતરના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમણે ઘણી બધી ઉપયોગી વાત કરી ખારેકની, ખારેકના બચ્ચા ઉછેરની અને કઈ રીતે કાળજીપૂર્વક તેને વાવવા જેનાથી સારામાં સારા ખારેકના ઝાડ ઉગી શકે અને આપણે સૌને મીઠી મધુરી ખારેક મળી શકે. તો આવો મિત્રો, ચોરાના અંતમાં સાંભળીશું એક ગીત.

0: અને હવે અહીં કાર્યક્રમનો સમય પણ પૂરો થાય છે, તો લેશો મિત્રોની રજા.
1: તો ગામનો ચોરો કાર્યક્રમ સાંભળનાર સૌ શ્રોતા મિત્રો, ખેડૂત મિત્રો અને આનંદભાઈ તમને પણ નીલમબેનના જાજા કરીને રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સાતને 50 થવાની તૈયારીમાં છે થોડી ક્ષણોમાં, એટલે કે બરાબર 7 કલાક અને 50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અપાશે. તો પ્રતીક્ષા કરીએ સમાચારની.

0: આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો પર હસ્તાક્ષર કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબર્નમાં મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર શિખરો સર કરશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે સમગ્ર દેશને આવરી લીધો. અને પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની ચોથી ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે. સમાચાર વિગતવાર. મેલબોર્નના માર્વેલ સ્ટેડિયમમાં યોજાયેલા ઐતિહાસિક મેલબર્ન મીટ્સ મોદી કાર્યક્રમમાં ઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નવા અને નોંધપાત્ર શિખરો સર કરી રહી છે.
1: 21वीं सदी का भारत आज विकसित होने के लक्ष्य पर काम कर रहा है. ये वो भारत है जो कहता है ग्रो मोर एचीव मोर. हम 140 करोड़ एस्पिरेशन से भरे राष्ट्र है. हम अधीर है, बेसब्र है. हम दुनिया की सबसे तेजी से बढ़ती इकोनॉमी है. आज चिप से लेकर शिप तक मैन्युफैक्चरिंग का ભારત મેં એક નયા ઇકોસિસ્ટમ ડેવલપ કિયા જા રહા. પીપલ ફર્સ્ટ યાની નાગરિક દેવો ભવ કા મંત્ર યે આજ કે ભારત કી ગવર્નન્સ કા મૂળ મંત્ર બન ગયા.
0: વ્યૂહાત્મક સુરક્ષા અને નવીનતા અંગે વાત કરતા પ્રધાનમંત્રી મોદીએ ભારતીય સ્વદેશી સંરક્ષણ પ્રણાલીઓની વૈશ્વિક વિશ્વસનીયતાનો ઉલ્લેખ કર્યો અને ઓપરેશન સિંદુર હેઠળ આતંકવાદ વિરુદ્ધ કરવામાં આવેલી નિર્ણાયક કાર્યવાહીની નોંધ લીધી. તેમણે જણાવ્યું કે ભારત આજે વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ધરાવે છે અને ટૂંક સમયમાં જ એક ભારતીય ખાનગી અવકાશ સ્ટાર્ટઅપ પોતાની જ વિકસાવેલી રોકેટ દ્વારા ઉપગ્રહ પ્રક્ષેપિત કરશે. તેમણે 2030ની કોમનવેલ્થ ગેમ્સના આયોજન અને 2036ની ઓલિમ્પિક્સની યજમાની માટે ભારતની દાવેદારીનો ઉલ્લેખ કરતા રમતગમત ક્ષેત્રે બંને દેશો વચ્ચે વધુ સહયોગનું આહવાન કર્યું. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બનીઝે કાર્યક્રમના ઉત્સાહપૂર્ણ વાતાવરણની પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે 1991માં બેકપેકર તરીકે ભારતની મુલાકાત દરમિયાન શરૂ થયેલો તેમનો ભારત સાથેનો સંબંધ આજે પણ એટલો મજબૂત છે. તેમણે ભારતીય મૂળના સમુદાયને ઓસ્ટ્રેલિયાની બહુ સાંસ્કૃતિક ઓળખ અને સમૃદ્ધિનું શક્તિશાળી પ્રેરક બળ ગણાવ્યું અને તેને બંને દેશોને જોડતો સૌથી મજબૂત લિવિંગ બ્રિજ ગણાવ્યો. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો પર હસ્તાક્ષર કર્યા. સાયબર ટેકનોલોજી અને પુરવઠા શૃંખલા પર ઓસ્ટ્રેલિયા ભારત ભાગીદારી શરૂ થઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની અલ્બેનીઝે આજે મેલબોર્નમાં ત્રીજી ઓસ્ટ્રેલિયા ભારત વાર્ષિક શિખર સંમેલન યોજી હતી. શિખર સંમેલન દરમિયાન બંને નેતાઓએ પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી હતી અને દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. શિખર સંમેલનના સમાપન પછી બંને પ્રધાનમંત્રીએ વિક્ટોરિયાના સરકારી ગૃહમાં એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું હતું. તેમણે પ્રાદેશિક સ્થિરતા, ઉર્જા સુરક્ષા અને તકનીકી નવીનતા માટે વ્યાપક સહયોગ માળખાને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.
1: કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન એગ્રીમેન્ટ યાની સીકા પર તેજી સે કામ કરને કા નિર્ણય લિયા હૈ જો દોનો દેશો કે લિયે બેલેન્સ એમ્બિશિયસ ઓર વિન વિન હોગા. હમ બાયલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી પર ભી તેજી સે

0: आगे बढ़ेंगे।
1: ભારત પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવાના હેતુથી બંને દેશોએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગ પર ઐતિહાસિક સંયુક્ત ઘોષણાપત્ર પર હસ્તાક્ષર કર્યા. ભારત અને ઓસ્ટ્રેલિયાને જીવંત લોકશાહી અને મહત્વપૂર્ણ દરિયાઈ શક્તિઓ તરીકે વર્ણવતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ભારત પ્રશાંત માત્ર બે મહાસાગરોનો સંગમ નથી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયા જેવા સમાન વિચારધારા ધરાવતા લોકશાહી દેશોની સહિયારી આકાંક્ષાઓનું પ્રતીક છે. પત્રકારોને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો ઊંડા પરસ્પર વિશ્વાસ પર આધારિત નવા અને વ્યાપક યુગમાં પ્રવેશ્યા છે. આ શિખર સંમેલનની મુખ્ય સિદ્ધિઓમાં આર્થિક અને વેપાર સહયોગને પુનર્જીવિત કરવાનો સમાવેશ થાય છે. 2022ના આર્થિક સહયોગ અને વેપાર કરારની સફળતાના આધારે બંને દેશો સંતુલિત, મહત્વાકાંક્ષી અને પરસ્પર લાભદાયી વ્યાપક આર્થિક સહયોગ કરાર અને દ્વિપક્ષીય રોકાણ સંધિને ઝડપથી અંતિમ સ્વરૂપ આપવા સંમત થયા. ઉર્જા સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિમાં એક સીમાચિહ્ન કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આર્થિક સહયોગમાં બીજા એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ પરમાણુ સહયોગ કરાર હેઠળ અંતિમ વહીવટી વ્યવસ્થાઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જેનાથી ભારતના સ્વચ્છ ઉર્જા સંક્રમણને ટેકો આપવા માટે ઓસ્ટ્રેલિયાથી લાંબા ગાળાના યુરેનિયમ નિકાસનો માર્ગ મોકળો થયો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 21મી સદીનું ભારત વિકસિત રાષ્ટ્ર બનવાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. દેશની આકાંક્ષાઓનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આજનું ભારત વધુ વિકાસ અને વધુ સિદ્ધિઓમાં માને છે. આજે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં મૂળ ભારતીય સમુદાય માટેના એક કાર્યક્રમમાં શ્રી મોદીએ સિડનીમાં ભારતીય સમુદાય સાથેની તેમની મુલાકાતને યાદ કરી અને કહ્યું કે તેઓ મેલબોર્નના લોકો સાથે વાતચીત કરવા માટે પણ ઉત્સુક હતા. તેમણે કહ્યું કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝે તેમની હૂંફ અને સદભાવનાથી ભારતીય સમુદાયના દિલ જીતી લીધા છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ પ્રસંગે કહ્યું કે આ કાર્યક્રમમાં દેખાતી ઉર્જા ઓસ્ટ્રેલિયા ભારત ભાગીદારીની મજબૂતાઈને પ્રતિબિંબિત કરે છે. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ જણાવ્યું છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો ગતિશીલ છે અને ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આજે મેલબોર્નમાં બોલતાં શ્રી મિશ્રીએ નોંધ્યું કે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય ભાગીદારી વેપાર, સંરક્ષણ અને ઉર્જા સહિત અનેક ક્ષેત્રોમાં સતત મજબૂત થઈ છે. આધુનિક રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવતા ઓસ્ટ્રેલિયા ત્રણ સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ પ્રાચીન કલાકૃતિઓ ભારતને પરત કરી રહ્યું છે. સંસ્કૃતિ મંત્રાલયે જણાવ્યું કે આ કલાકૃતિઓમાં દેવી ભદ્રકાળીની કાંસ્ય ત્રિશૂળ, નંદીની ભવ્ય ગ્રેનાઇટ પથ્થરની પ્રતિમા અને કાર્તિકેયની પ્રતિમાનો સમાવેશ થાય છે. ભાજપે કહ્યું છે કે ભારત અને ઇન્ડોનેશિયાએ બ્રહ્મોસ મિસાઇલ માટે સૌથી મોટા કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે હેઠળ ભારત ઇન્ડોનેશિયાને સુપરસોનિક ક્રુઝ મિસાઇલ પૂરા પાડશે. નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા ભાજપ પ્રવક્તા તુહિન સિંહાએ કહ્યું કે ફિલિપાઇન્સ અને વિયેતનામ પછી ઇન્ડોનેશિયા ત્રીજો દેશ બન્યો છે જેની સાથે ભારતે બ્રહ્મોસ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. કેન્દ્રીય માર્ગ અને પરિવહન રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પ્રદૂષણ મુક્ત પરિવહનની હિમાયત કરતા પરંપરાગત ઇંધણ પરની આયાત ઘટાડવા વૈકલ્પિક પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો હતો. ગાંધીનગરમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ શો પ્રવાસના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરતા તેમણે દેશના અર્થતંત્ર અને પ્રગતિમાં પરિવહન ક્ષેત્રના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો. શ્રી ગડકરીએ જાહેર પરિવહનને સુવિધાજનક, આર્થિક રીતે પોસાય તેવું સુલભ બનાવવાની ઓપરેટર્સને અપીલ કરી હતી. શ્રી ગડકરીએ ખાનગી બસ માટે પણ આગામી સમયમાં બસ પોર્ટ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરી હતી.
2: અમારા દેશમાં હર સાલ 5 લાખ એક્સિડેન્ટ હોતે હૈ ઓર 1,80,000 મોતે હોતી હૈ. દેશ કા 3% જીડીપી કા નુકસાન હોતા હૈ, અલગ બાત હૈ, પર હમારે ઇસલિયે જો એક્સિડેન્ટ્સ હૈ ઉસકો રોકને મેં ભી હમે આપકા સહયોગ ચાહિયે ઓર ઇસલિયે રોડ સેફ્ટી ઇઝ ધ હાઈએસ્ટ પ્રાયોરિટી ફોર ધ ગવર્નમેન્ટ.
1: ગુજરાત સરકારે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વિકસિત ભારત ડેટા સેન્ટર નીતિ 2026-2029નો પ્રારંભ કર્યો. આ નીતિનો ઉદ્દેશ 8 ગીગાવોટ ક્ષમતાનું લક્ષ્ય નિર્ધારિત કરીને ગુજરાતને દેશના અગ્રણી ડેટા સેન્ટર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈના હબ તરીકે સ્થાપિત કરવાનો છે. આ નીતિ હેઠળ રાજ્યમાં અંદાજે 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવાનો અને મોટા પાયે રોજગારીનું સર્જન કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કોચીમાં આજે બ્રિક્સ મહિલા મંત્રીઓનું બેઠકનું સમાપન થયું. સમાપન સત્રને સંબોધતા કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી અન્નપૂર્ણા દેવીએ જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશો મહિલા વિકાસ સંબંધિત ઘણા સામાન્ય મુદ્દાઓનો સામનો કરે છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં સરહદી જિલ્લાઓના પોલીસ અધિક્ષકોના સંમેલનની અધ્યક્ષતા કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પૂર્વોત્તર સહિત સરહદી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના પોલીસ અધિક્ષકો પણ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. ઈરાને આજે અમેરિકા પર બુસેહર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો છે. ઈરાનની સરકારી સમાચાર એજન્સીના અહેવાલ

0: जब અમેરિકી સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા ઈરાન સામેના હુમલા પૂર્ણ થયાની જાહેરાત કર્યાના થોડા કલાકો બાદ બપોરે આ હુમલો કરાયો. દક્ષિણ પશ્ચિમ ચોમાસાએ આજે સમગ્ર દેશને આવરી લીધો. ચોમાસું રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને ઉત્તર અરબી સમુદ્રના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે. પુરૂષ ક્રિકેટમાં ભારત આજે રાત્રે બ્રિસ્ટલમાં કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે 5 મેચની શ્રેણીની 4થી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ઇંગ્લેન્ડ સામે રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને ઓસ્ટ્રેલિયાએ યુરેનિયમ પુરવઠા અને મહત્વપૂર્ણ ખનિજ કોરિડોર પર સીમાચિહ્નરૂપ કરારો કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મેલબોર્નમાં મિટ્સ મોદી કાર્યક્રમમાં જણાવ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ભાગીદારી નોંધપાત્ર શિખરો સર કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ અપનાવવા પર ભાર મૂક્યો. ઈરાને આજે અમેરિકા પર બુશેર પરમાણુ ઉર્જા સંયંત્ર નજીક હવાઈ હુમલો કરવાનો આરોપ મૂક્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારે કામા. કાર્યક્રમમાં આજે માણીશું કેટલીક ખૂબસૂરત

0: અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
0: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
0: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સારેગામા કાર્યક્રમમાં સાંભળીએ સિર્ફ તુમ ફિલ્મની કવ્વાલી અમીન સાબરી અને ફરીદ સાબરીના સ્વરમાં.

0: વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસ ને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે.

0: દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
3: આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામા. સાંભળીએ તાજમહેલ ફિલ્મની આ કવ્વાલી લતા મંગેશકરના સ્વરમાં.

કાર્યક્રમના અંતમાં બરસાત કી રાત ફિલ્મની કવ્વાલી. ગીતના બોલ સાહિર લુધિયાનવીના, ધૂન બનાવી છે રોશને, સ્વર મન્નાડે, મોહમ્મદ રફી, આશા ભોંસલે, બતીશ, સુધા મલ્હોત્રા અને સાથીદારો.

ધૂન બનાવી છે રોશને. સ્વર મન્નાડે, મોહમ્મદ રફી, આશા ભોંસલે, બતીશ, સુધા મલ્હોત્રા અને સાથીદારો.

શ્રોતા મિત્રો, આ સાથે જ ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સારેગામાં અહીં સંપન્ન થાય છે. પ્રસારણ મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં

0: પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આવો સાંભળીએ વિવિધ ભારતી કાર્યક્રમ.
1: યે હૈ વિવિધ ભારતી. यह है विविध भारती की राष्ट्रीय सेवा. इस अंतराल के बाद होगा कार्यक्रम आज के फनकार.